0: RCB's batting has been one of the strongest in the tournament, with Virat Kohli leading the charge. In the bowling department, Bhuvneshwar Kumar and Josh Hazlewood have been among their key performers with a new ball. Meanwhile, Gujarat Titans will once again rely on key batters like skipper Shubman Gill, Sai Sudarshan, Jos Buttler, while the all-rounder Jason Holder has strengthened their bowling attack with important wickets in the second half of the season. In badminton, India's men's doubles pair of Sattvic Sairaj Ranki Reddy and Chirag Shetty will take on the Indonesian duo of Muhammad Shohibul Fikri and Fajar Alifian in the final of the Singapore Open today. The Indian pair is yet to win a title since clinching the Thailand Open in May 2024. And that is the end of this news bulletin.
1: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની આજે 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરતા કહ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આણંદના આડાસમાં નિર્માણધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશય, કોઈ જાનહાની નહીં. અમદાવાદ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં મધ્યરાત્રી બાદ વરસાદી ઝાપટા. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાનગી સમાચાર ચેનલ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી સન્માન

0: પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેમના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક ગુજરાતીને પ્રાઇડ થાય એવા વિકાસ સાથે રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં એવો સર્વાંગી વિકાસ સાધ્યો છે જેના કારણે દરેક ગુજરાતીને રાજ્ય પર ગૌરવની લાગણી થાય છે. વર્ષ 2047 સુધી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત નેતૃત્વ લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતે સુવ્યવસ્થિત રોડમેપ તૈયાર કર્યો છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યને 6 ઝોનમાં વિભાજિત કરી દરેક જિલ્લામાં સ્થાનિક જરૂરિયાતો અને સંભાવનાઓને ધ્યાનમાં રાખી વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચિરાગ દારૂવાલા લિખિત યોર કમ્પ્લીટ ફોરકાસ્ટ 2026 ધ ઇયર ઓફ સન પુસ્તકનું વિમોચન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યોતિષ માત્ર માર્ગદર્શન આપી શકે, સફળતાનો સાચો આધાર તો વ્યક્તિનો પુરુષાર્થ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશ સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેઓ સૌનો સાથ સૌનો વિકાસ કાર્યમંત્ર સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર 24 ઇન્દિરાનગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી રામનીત દેવનંદન યાદવને 5 મહિનામાં જ દોષિત ઠેરવી જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. કોર્ટે પીડિત બાળકી માટે 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસની ઘટના 15 ડિસેમ્બર 2025ના રોજ બની હતી. જિલ્લા સરકારી વકીલ સુનિલ પંડ્યાએ જણાવ્યું કે આ કેસમાં સ્પેશિયલ કોર્ટના જોઈન્ટ ડિસ્ટ્રીક્ટ જજ એસવી શર્માએ આજીવન કેદનો ચુકાદો આપ્યો છે. આ કેસ 5 મહિના અને 10 દિવસમાં પૂર્ણ થયો હતો. અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો ભાંડો ફોડ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે માય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ખોલાયેલા 2 બેંક ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવી રહ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કેનેરા બેંક અને એક્સિસ બેંકના 2 ખાતાઓ સામે એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 71 અરજીઓ નોંધાયેલી હોવાનું બહાર આવ્યું. આ બંને ખાતાઓમાં વળી અંદાજે 1.85 કરોડથી વધુની રકમ જમા થઈ હોવાનું સામે આવ્યું, જે વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડ સાથે સંકળાયેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ અંગે અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ વડા જેડી વાઘેલાએ વિગતવાર માહિતી આપી.
1: એકાઉન્ટ હતું જે માં એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે હતું, જે કેનરા બેંક અને એક્સિસ બેંકના એમાં એકાઉન્ટ હતા. એટલે એના ઉપરથી એ લીડ મળતા એમાં તપાસ હાથ ધરવામાં આવેલી, તો ખબર પડે કે આ એકાઉન્ટ છે એના પ્રોપરાઇટર છે મનીષકુમાર ગજેન્દ્રભાઈ ઉપાધ્યાય. અને એકાઉન્ટ સંબંધે તપાસ કરતા કે એમનું જે કેનરા બેંકવાળું એકાઉન્ટ છે એણે જીગર ચૌધરી નામના વ્યક્તિને આપેલું, એમાં ફ્રોડના નાણાં આવતા હતા અને એને અંદર 7% કમિશન લેવામાં આવતું. અને બીજું એક એકાઉન્ટ છે એમનું, એ એક્સિસ બેંકમાં હતું, જે એમણે આઝાદ તથા વિષ્ણુ ઠાકોર નામના ઈસમોમાં ના માધ્યમથી એને સચિન કરીને એક વ્યક્તિ છે એને એકાઉન્ટ આપેલું અને એના અંદર જે ફ્રોડના જે નાણાં હતા એની અંદર એ લોકો ટ્રાન્ઝેક્શન કરતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ air_news_abad ને ફોલો કરશો. આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં ગામથી હાઇવે તરફ જતા રેલવે ટ્રેકથી થોડે દૂર ગઈકાલે મોડી સાંજે નિર્માણાધીન પુલનો ઢાળ તરફનો એક ભાગ 2 બીમ વચ્ચેથી ધડાકાભેર નીચે ધસી પડ્યો હતો, જેથી આસપાસના રહેણાંક મકાનો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં પ્રાથમિક માહિતી પ્રમાણે કોઈ જાનહાની થઈ નથી. 2 બીમ વચ્ચેના 3 ગર્ડર વધુ વજન તથા અસંતુલનના કારણે મોટા ધડાકા સાથે નીચે બેસી ગયા હતા. આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાની થઈ ન હતી. આ ઘટનામાં એક પાણીનું ટેન્કર દબાયેલું જોવા મળ્યું હતું. આણંદ જિલ્લામાં ગત જુલાઈ માસમાં પણ ગંભીરા પાસે મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. આજે તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના કારણે થતા નુકસાન અંગેની જાગૃતિ ફેલાવવા માટે આજના દિવસે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં વર્ષ 2025-26માં ટોબેકો સિસેશન સેન્ટર દ્વારા 2 લાખથી વધુ તમાકુ સેવન કરનારાઓનું કાઉન્સેલિંગ કરાયું છે. સમગ્ર રાજ્યમાં એન્ફોર્સમેન્ટ સ્કવોડની 10,000થી વધુ સરપ્રાઇઝ વિઝીટના પગલે શાળાઓમાં તમાકુ સેવનમાં ઘટાડો જોવા મળ્યો છે. સાંભળીએ એક અહેવાલ.
2: લોકોને તમાકુના સેવનથી થતા ગંભીર નુકસાન અને

0: કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃત કરવા આજે 31 મેને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવાશે. ત્યારે રાજ્યમાં વર્ષ 2025-26માં ટોબેકો સી સેશન સેન્ટર્સ દ્વારા 2 લાખ.
1: મધ્યરાત્રી બાદ અમદાવાદ સહિત રાજ્યભરના અનેક સ્થળોએ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. મહીસાગર, અરવલ્લી સહિતના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે પણ 4 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં કેટલીક જગ્યાએ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે.
2: हैवी रेनफॉल की बात करेंगे तो गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है आइसोलेटेड प्लेसेस पे, और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है अरावली, महसागर, दाहोद और तंजुम है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो एंटायर गुजरात को फिशरमैन की वार्निंग है, और जो विंड की स्पीड होगी 45-65 और साथ में जो गलती विंग होगी 65 के प्रबंधन है.
1: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે તેમ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું.
3: आईपीएल का फाइनल यहाँ नरेंद्र मोदी स्टेडियम में होने वाला है. इसके लिए पुलिस लगभग 3,000 के करीब पुलिस हमने बंदोबस्त में हम यूज कर रहे हैं. इसके अलावा ट्रैफिक वगैरह का भी बंदोबस्त होगा. सभी तैयारियां में हमारी तरफ से बीडीडीएस की बॉम्ब डिस्पोजल स्क्वाड वगैरह की टीम यहाँ रहेंगी. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहाँ रहेगी. और यहाँ हमने पिछली करीब 2 महीने से यहाँ एक एडिशनल होल्डिंग एरिया हमने ऐड किया है, ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पीड की संभावना नेग्लिजिबल हो जाती है.
1: આજની આ મેચ માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે, જેને કારણે ક્રિકેટ ફેન્સને અવર જવરમાં કોઈ તકલીફ ન પડે. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 4 કિલોમીટરની આ વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ છે. આકાશવાણી, દૂરદર્શન, સીબીસીના તમામ કર્મચારી અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
4: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारतवर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद की आज अपना वॉकेथन का आयोजन रखा है, जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में ये कंपटीशन है.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં આજે પોતાના વિચારો રજૂ કરશે. આણંદના અડાસમાં નિર્માણાધીન રેલવે બ્રિજનો એક ભાગ ધરાશયી, કોઈ જાનહાનિ નહીં. અભેદ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રસાકસી ભરી આઈપીએલ ફાઇનલ મેચ રમાશે. અને આકાશવાણીની સ્થાપનાના 9 દાયકાની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતે વોકાથોન યોજાઈ. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
5: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 MHz પર અત્યારે 7:20 થઈ છે. સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના વિજ્ઞાપન બાદ.
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારી

0: શ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
2: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકને સાંભળીએ.
2: ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિદાન શૂલમ શુંડે શિર શંખમ સંદદતિ કરૈ ત્રિનયનમ સર્વાંગ ભૂષા.

જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

નરેન્દ્ર ચંચલના સ્વરમાં. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આ ભક્તિ રચના. આરાધના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે FM બેન્ડ 102.2 MHz પર. 7:45 થઈ છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચારનું સહપ્રસારણ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ભારતની 5 દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે ગઈકાલે હવાઈ મથકે તેમનું

0: સ્વાગત કર્યું હતું. અગાઉ રાષ્ટ્રપતિએ બિહારની મુલાકાત લીધી હતી અને ગયાના મહાબોધિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમની સાથે અનેક મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ પદ પર રહ્યા બાદ આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે સાંજે શ્રી હેઇંગ સાથે મુલાકાત કરી હતી. ડોક્ટર જયશંકરે લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે મ્યાનમારના રાષ્ટ્રપતિના સકારાત્મક અભિગમની પ્રશંસા કરી હતી. મ્યાનમારના રાષ્ટ્રપતિ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સભ્યતા સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. તેઓ એક વ્યાપારિક મંચમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રપતિ મંગળવારે મુંબઈ જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે ભારતીય નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન સમગ્ર પાકિસ્તાની નૌકાદળને તેના બંદરો સુધી સીમિત રહેવાની ફરજ પાડી. લખનૌમાં નૌકાદળ શૌર્ય વાટિકાના ઉદઘાટન સમારોહમાં બોલતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નૌકાદળે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર દબાણ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ શૌર્ય વાટિકા એક ખુલ્લું નૌકાદળ સંગ્રહાલય છે.
1: हमारी सेनाओं ने सटीक हमले करके पाकिस्तान में स्थित आतंकी ढांचे को पूरी तरह से तबाह कर दिया. हमारी आर्मी और एयरफोर्स ने तो अपनी भूमिका निभाई ही, लेकिन जो भूमिका हमारी नेवी ने निभाई वो भी बहुत ही महत्वपूर्ण थी. हमारी नेवी पूरी ताकत के साथ अरब सागर में उस समय मौजूद, जिसने दुश्मन के मन में लगातार भय बनाए रखा, और इसी का नतीजा ये हुआ कि पाकिस्तान की पूरी नौसेना डरकर अपने बंदरगाहों में दुबक कर बैठ गई थी.
0: નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય નૌકાદળે લડાઈ તૈયારી, કાર્યકારી કાર્યક્ષમતા અને પ્રતિરોધક ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઉત્તર અરબી સમુદ્રમાં વિમાનવાહક જહાજો અને અગ્રણી દળોની તાત્કાલિક તૈનાતીએ પાકિસ્તાની નૌકાદળને બંદર અથવા મકરાન કિનારે મર્યાદિત રાખ્યું હતું. એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે સંકલન મહત્વપૂર્ણ હતું. ચૂંટણી પંચે નવી દિલ્હીમાં પોતાના કાયદાકીય માળખાને વધુ મજબૂત બનાવવા માટે પંચના વકીલો સાથે બેઠક યોજી હતી. ગઈકાલે બેઠકનું ઉદઘાટન કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું કે નિષ્પક્ષ મતદાર યાદીઓથી જ નિષ્પક્ષ ચૂંટણીઓ થાય છે. તેમણે મતદાર યાદીઓના સંકલનમાં સૈનિકોની જેમ કામ કરનારા બુથ સ્તરના અધિકારીઓ અને એજન્ટોની પ્રશંસા કરી હતી. આ બેઠકમાં સર્વોચ્ચ અદાલત અને વિવિધ ઉચ્ચ અદાલતોમાં ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વકીલો, કમિશનના મુખ્ય ચૂંટણી અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. કાપડ મંત્રાલયના એક જાહેરનામા અનુસાર આ નિર્ણય કપાસના ખેડૂતો અને સમગ્ર કપાસ મૂલ્ય શૃંખલાના હિતમાં લેવામાં આવ્યો છે. આ પગલાથી કપાસની ઓફ સિઝન દરમિયાન કાપડ ઉદ્યોગ માટે પૂરતા પ્રમાણમાં કપાસની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે, જેનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો મળશે, ખર્ચમાં ઘટાડો થશે અને ભારતીય કાપડ બજારની સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. કાપડ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી ખેડૂતોના હિતોનું રક્ષણ થશે અને બજાર સ્થિરતા સુનિશ્ચિત થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ઇન્ડોનેશિયાના મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝર અલ્ફિયાન સામે ટકરાશે. મે 2024માં થાઇલેન્ડ ઓપન બાદ આ ભારતીય જોડીએ કોઈ ખિતાબ જીત્યો નથી. ભારતીય જોડીએ સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાના સીયુ સેઉંગ જે અને કિમ વોન હોને પરાજય આપ્યો હતો. આકાશવાણીની 90મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 કિલોમીટરની વોકાથોન આકાશવાણી પરિસરથી શરૂ થઈ હતી. આકાશવાણી, દૂરદર્શન, CBCના તમામ કર્મચારીઓ, અધિકારીઓ મોટી સંખ્યામાં આ વોકાથોનમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આકાશવાણી અમદાવાદના વડા NL ચૌહાણે પોતાનો પ્રતિભાવ આપ્યો.
2: 8 જૂન 1936 से शुरू हुआ आकाशवाणी का यह सफर 8 जून 2026 को पूरे 90 वर्ष पूरे कर रहा है. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद भी आज अपना

0: पॉकेट का आयोजन रखा है जो करीब 4 किलोमीटर का है और 50 मिनट के आसपास में कंडीशन है।
1: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ ક્રિકેટ ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. એક અહેવાલ સાંભળીએ.
2: अहमदाबाद में गुजरात टाइटंस और रॉयल चैलेंजर्स बेंगलुरु खिताबी मुकाबले में आमने सामने होंगे. ये मुकाबला शाम 7:30 बजे से शुरू होगा. इस सीजन में गुजरात टाइटंस ने इसी मैदान पर आरसीबी को मात दी थी, लेकिन बेंगलुरु की टीम भी आत्मविश्वास से लबरेज है. पिछले वर्ष इसी मैदान पर अपना पहला आईपीएल खिताब जीतने वाली आरसीबी ने इस बार भी शानदार प्रदर्शन करते हुए फाइनल में जगह पक्की की है. अब ये देखना बेहद दिलचस्प होगा कि आईपीएल 2026 की ट्रॉफी आखिर किस टीम के हाथों में जाएगी. समाचार कक्ष से आनंद पाठक.
1: विश्व आरोग्य संस्थाना महानियामक टेड्रोस घेब्रेयेससे डेमोक्रेटिक रिपब्लिक ऑफ कॉन्गो और युगांडा में इबोला रोगचाळाना पगले मुसाफरी प्रतिबंधों और सील करेली सरहदों लागू करनारा देशों ने तेमना निर्णयों पर पुनः विचार करवा विनंती करी छे. तेमनुं मानवुं छे के आवा पगला असरग्रस्त विस्तारों में राहत और बचाव कामगीरी ने अवरोधी शके छे. पूर्वी कॉन्गोना बुनिया में बोलता तेमणे जणाव्युं के आवा पगला रोग नियंत्रण ने वधु पड़कारजनक बनावी शके छे. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
3: આજના અખબારોમાં ચીનના લોન્ચપેડ, ઈરાનનો કુવેતના એરબેઝ પર હુમલો, આઈપીએલ ફાઇનલ જેવા સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, વિશ્વ ઈરાન ઇઝરાયેલ અમેરિકા યુદ્ધમાં વ્યસ્ત છે ત્યારે ચીને ઠંડા કલેજે પરમાણુ સાઇટ પર લોન્ચપેડ બનાવ્યા. સંદેશ લખે છે, ઈરાનનો અમેરિકાના કુવેત એરબેઝ પર વિનાશક હુમલો. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, એક દેશ એક ચૂંટણી, 2029થી પ્રથમ તબક્કો, 2034 સુધીમાં ચક્ર પૂરું થશે. આ સાથે રાજસ્થાનમાં રેતીનું તોફાન, આઈપીએલમાં ગુજરાત બેંગલુરુ વચ્ચે ફાઇનલ જંગ, ગ્રીન કાર્ડ અંગે અમેરિકાનો યુટર્ન, પ્રવાસીઓને અમેરિકા છોડવું નહીં પડે જેવા સમાચારોને સ્થાન અપાયું છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યના ઇબોલા વાયરસના બીજા દર્દીનો રિપોર્ટ પણ નેગેટિવ અને રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. ભારતની 5 દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ ઓ મિન યાંગ લાઇન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા. સરકારે 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી કપાસની આયાતને કસ્ટમ ડ્યુટીમાંથી હંગામી ધોરણે મુક્તિ આપવાનો નિર્ણય લીધો. સિંગાપોર ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. અને આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

યસુદાસ ને આપે સાંભળ્યા શ્રી હૈસિયતનું આ ગીત હતું. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. અત્યારે સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર પ્રભાત અને ત્યારબાદ અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ રિલે કરીશું.

0: in the semi-finals yesterday. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Shagun. Political developments in Karnataka. CUET retest and TMC leader Abhishek Banerjee mobbed during visit to South. 24 Parganas are the front page stories in most dailies. The Statesman informs Amit Shah on a visit to West Bengal seeks close watch on radicalization centers on border. Newspapers report U.S. Defense Secretary Pete Hegseth. India. Express headlines, India helps maintain balance of power, while the Sunday Express says no China hegemony. Hegseth flags co-production of Javelin anti-tank missile with India. The Tribune informs Vinesh fails to make Asian Games cut, promises to return to the mat. Economic Times says EV sales in fast lane, but Motor Town treads the middle path. Less than half of new launches likely to be electric, as car makers unsure of transition best with multi-powertrain portfolio. Times of India cites Google fined for misdirecting searches to rivals' products. And finally, Times of India in a photo caption, Dhool Andar sweeps Rajasthan. Reports on the massive dust storm that barreled through several parts of Rajasthan, plunging several towns into darkness around 2 p.m. And with that, it's back to you, Shagun.
0: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program on Akashwani at 11 a.m. today. Defence Minister Rajnath Singh says Indian Navy forced Pakistan Navy to remain confined to its ports during Operation Sindoor. Myanmar's President U Min Aung Hlaing arrives in New Delhi on a five-day visit to India, offers prayers at Mahabodhi Temple in Gaya. Centre notifies levies on exports of petrol, diesel and aviation turbine fuel for fortnight beginning tomorrow. IMD forecasts heavy rainfall over Kerala, Mahi, Tamil Nadu, Puducherry and Karaikal till Wednesday. And in cricket, Gujarat Titans to take on defending champions Royal Challengers Bengaluru in IPL 2026 final in Ahmedabad this evening. And with that, we end the morning news. Have a nice day.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. અત્યારે સવારના 8:30 થયા છે. હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.
3: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
4: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ.
3: પિઝા પાર્ટી,
4: યે.
3: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
4: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
3: બાય ગર્લ્સ,
5: ક્યાં જાય છે સાંભળ્યું નહીં?
6: નો શેરિંગ.
4: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
7: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં એક હી રિશ્તા ફિલ્મનું ગીત.

અગીત સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. અત્યારે સવારના 9 થવા જાય છે. મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું બસ હવે થોડી જ વારમાં.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. અત્યારે સવારના બરાબર 10 થયા છે. પ્રસ્તુત છે શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત આ કાર્યક્રમ હેલો એફએમ ગોધરા. બસ હવે થોડી જ વારમાં
1: પ્રસ્તુત છે આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
2: હેલો એફએમ ગોધરા.
3: યાંત્રિકી સહયોગ વારી શેખ.
1: પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત. હેલો એફએમ ગોધરાના પ્રથમ ભાગના પ્રાયોજક આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોધરા,
4: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: હેલો એફએમ ગોધરા,
5: હું મકવાણા ગિરીશ બોલું.
1: અને શું કરો છો સર આપ? અચ્છા અચ્છા, કેટલા વખત થી આ કાર્ય સાથે, આ સેવા સાથે સંકળાયેલા છો? જી જી, નવરાશ ની પડો હોય તો આપને કોઈ શોખ પણ હશે? ખાસ ગાયક કલાકાર અથવા તો કઈ ખાસ પ્રકારના ગીતો તમને સાંભળવા ગમે?
5: મને સરજી મનહર ઉદાસ સોંગ.
1: અચ્છા, મનહર ઉદાસ ના સોંગ ગમે છે એમને? જી જી જી. પરિવારજનોમાં?
5: પરિવારજનોમાં મમ્મી પપ્પા ભાઈ.
1: તો આજની આપની પસંદગીનું ગીત કયું છે?
5: સર કોઈ બી ચોઈસ મને.

0: હેલો એફએમ ગોધરા,
1: કોણ બોલ? ગંગારામાં વાત કરું છું, ગોધરાથી.
0: અચ્છા નિતેશભાઈ, શું ચાલે છે આજકાલ?
1: આજકાલ તો બસ પ્રધાનમંત્રી મોદીએ દેશને અપીલ કરી છે,
0: જી,
1: સંસદોને બચાવવાના છે, તો દેશની જનતા એને માન આપીને કરી રહી છે અને આપણે પણ આપણા પ્રયાસો કરી રહ્યા છીએ.
0: અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત છે. બીજી વાત એ છે કે આકાશવાણીને 90 વર્ષ પૂર્ણ થયા છે અને તેની ઉજવણી અત્યારે કરી રહ્યા છે, તો આકાશવાણી સાથેના તમારા કોઈ સંસ્મરણો અથવા તો કઈ પણ એવી યાદો?
1: મારી યાદ તાજી કરવા માંગુ છું આકાશવાણી સાથે.
0: જી,
1: હું જયારે 2012 માં જવાનો હતો, 2005 થી 2007 દરમિયાન, ત્યારે મારા પપ્પા સાથે દુકાન પર બેસતો હતો, ત્યારે હું આકાશવાણી વિવિધ કાર્યક્રમો સાંભળતો.
0: અચ્છા અચ્છા.
1: વિવિધ ભારતીના કાર્યક્રમો જેમાં આપણે બધા ભાવી છીએ, પણ સખી જેવું કાર્યક્રમ પણ અમે ખુબ સાંભળ્યું, ખુબ શીખવા મળ્યું. અને હું ખરેખર કહું ને તો મારા સંસ્કાર ઘડવામાં પણ, મારા ચરિત્ર નિર્માણમાં પણ આકાશવાણી વિવિધ ભારતીનો એક મહત્વપૂર્ણ ફાળો છે.
0: ક્યા બાત હૈ, સંસ્કાર અને સંસ્કૃતિ એ આજે પણ છેવાડાના વ્યક્તિ સુધી મનોરંજન, માહિતી અને તેમને કઈક જીવનમાં ઉપયોગી થાય તેવી વાતો આકાશવાણીના માધ્યમથી પહોંચતી હોય છે.
1: બિલકુલ બિલકુલ. હું પણ એવું માનું છું કે આધુનિકતાની સાથે સાથે સંસ્કારના મૂળ આકાશવાણીએ જોડી રાખ્યા.
0: જી જી. નવરાશની પળોમાં કઈ કરવું ગમતું હોય અથવા આપને કોઈ શોખ હોય તો શેનો શોખ છે?
1: એક તો નવી નવી વસ્તુઓ શીખવાનો મને ખાસ શોખ છે. જેમ કે અત્યારે આપણે યુવા વર્ગ છીએ, આપણી જે ઉંમરનો જે દોર ચાલી રહ્યો છે એમાં આપણે નવું નવું શીખવું હોય, નવરાશની પળો માંડવી હોય, તો સૌથી પહેલા તો હું આકાશવાણી રાત્રે ખૂબ સરસ મજાના સમારહા મગને અને ભૂલે ભીખતે ગીત જેવા કાર્યક્રમો માણું છું.
0: અરે વાહ.
1: તે ઉપરાંત ઇન્ટરનેટ પર જે આપણને જોઈતી માહિતી એ આપણે લેવાનું.
0: જી જી.
1: અને ફક્ત રીલો સર્ફ કરવાની એવું નહીં,
0: બરાબર છે. તો નિતેશભાઈ, આકાશવાણી પરિવાર અને અમારા જે શ્રોતાઓ છે તેમના વતી 90મા વર્ષે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપની પસંદગીનું ગીત. ક્યા વાત હૈ, બહુત હી બઢિયા ગાના હૈ. તો નિતેશભાઈ, આપકો સુના દેતે આપકી પસંદ કા ગાના સુનિયે.

0: હેલો એફએમ ગોધરા,
1: જી મનોજ ઠાકોર વાત કરું છું.
0: અચ્છા મનોજ ઠાકોર, ક્યાંથી બોલો છો મનોજભાઈ?
1: જી હું ગામ છે મોરવાડા, તાલુકો સોઈ ગામ, જિલ્લો વાવસરાત, બનાસકાંઠા ઉત્તર ગુજરાત.
0: અચ્છા બનાસકાંઠા ઉત્તર ગુજરાત થી વાત કરો છો એમ ને. મનોજભાઈ શું છે આજકાલ નવા જૂનીમાં?
1: સર અત્યારે તો ખેતર નું કામકાજ ચાલુ છે, સીઝન હતી બધી પૂરી થઈ ગઈ ને ખેતર હવે સાફ કરીને નવરા કરીએ
0: છીએ. જી જી મનોજભાઈ, આકાશવાણી ને 90 વર્ષ થયા છે અને એનું ઉજવણી પણ કરી રહ્યા છે, તો આપનું આકાશવાણી સાથેનો જે જોડાવ છે અથવા તો સંસ્મરણો છે શેર કરશો?
1: જી બિલકુલ સર, આમ તો હું લગભગ 20 વર્ષથી સાંભળું છું, આકાશવાણી સાથે જોડાયેલો છું અને અમારો આમ તો ઘણો તો સાથી રહ્યો છે રેડિયો આકાશવાણી. કેમ કે સર કામ કરતા કરતા પણ અમે સાંભળી શકીએ છીએ.
0: અને કાર્યક્રમો જે આવે છે કેવા લાગે છે તમને?
1: અમારે ખેતીમાં પણ ઉપયોગી થાય છે અને માહિતી સાથે મનોરંજન મળી જાય છે સર.
0: એટલે વર્ષોથી આપનું માર્ગદર્શક પણ છે અને મનોરંજન પણ કરે છે.
1: જી બિલકુલ.
0: મનોજભાઈ આપના પરિવારજનો મિત્રોમાં?
1: જી પરિવારમાં ફાઇલ છે રાજુભાઈ, પ્રિયાંશી, વિવાન, અયાનસિંહ, તેમજ સર અમારા આકાશવાણી મોટું ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ છે, એમાં અમારા મિત્રો છે ખાસ કરી આકાશવાણી સાથે મળેલા, એમાં છે ધીરજભાઈ ડબારી, અબ્દુલ કાદર ખત્રી છે, હિરેન કુસુમ ભીડા, વિભાભાઈ ડબારી છે, અને બેનો પણ છે કચ્છંજારથી છે અલ્પાબેન નિર્મળ, અલ્પાબેન ઉપર છે ખુશી.
0: ખરેખર ખુશી થાય છે કે રેડિયોનું પણ ગ્રુપ છે આ સાંભળીને, અને નિયમિત આપ વર્ષોથી રેડિયો સાથે જોડાયેલા છો એ અમારા માટે પણ ખુશીની વાત છે. અને 90મા વર્ષે આકાશવાણી પરિવાર અને અમારા શ્રોતાઓ વતી આપને શુભેચ્છાઓ. આપની પસંદગીનું ગીત,
1: ફિલ્મનું નામ છે તીને તરફ, શબ્દો છે મેં તુજે છોડ કે કહા જાઉંગા, એટલે આકાશવાણી માટે, આકાશવાણીને છોડીને અમે ક્યાંય જવાના નથી.
0: ખૂબ ખૂબ આભાર અને આપને સંભળાવ્યું છે. આપની પસંદનું ગીત સાંભળો.

0: હેલો એફએમ ગોધરા કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોધરા.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
2: હેલો એફએમ ગોધરા, રમેશભાઈ, કેટલા વર્ષો થયા રેડિયો સાંભળતા તમને?
3: રેડિયો સાંભળતા સાહેબ 10 વર્ષ થયા છે.
2: 10 વર્ષના તમારો જે અનુભવ છે રેડિયો સાથેનો નાતો,
3: એવું સારું માધ્યમ છે કે કઈક સમાચાર હોય, કૃષિ કાર્યક્રમ હોય, તેવી જેવી સારી જાણકારી મળી રહે, મીડિયા માટે સારું એવું વાતાવરણ બની રહે.
2: પણ અત્યારે તો માધ્યમો તમે જુઓ તો ટીવી છે, સોશિયલ મીડિયા છે, અનેક પ્રકારના માધ્યમો વધી ગયા છે.
3: રેડિયો જેવું વાતાવરણ ના ઉભું કરે ને.
2: બરાબર,
3: રેડિયોમાં એટલે આપણે કામ કરીએ તો આપણો ગાળો સારી રીતે જતો રહે ને એની અંદર કાર્યક્રમ સાંભળતા આપણો સમય પૂરો થઈ જાય.
2: બરાબર બરાબર. આજની પસંદગીનું ગીત આપનું?
3: આજનું પસંદનું ગીત આપી દે છે ફૂલ ઓર કાંટે.
2: અચ્છા, ફૂલ ઓર કાંટે ફિલ્મ તમે જોઈ છે?
3: હા.
2: કેટલી વખત જોઈ છે?
3: 2-3 વખત જોઈ. કોલેજ નું આ બધું પિક્ચર બનાવેલું છે, સારું પિક્ચર બનાવેલું છે.
2: તો ફેવરિટ હીરો તમારા અજય દેવગણ છે?
3: અચ્છા,
2: ઓકે. તો રમેશભાઈ, આપને સંભળાવી છે ફૂલ ઓર કાંટે ફિલ્મ નું ગીત.

0: હેલો એફએમ ગોધરા.
1: ગામ કોટડા ચકાર, તાલુકો ભુજ, કચ્છ થી.
0: કોટડા ચકાર, આવું ગામનું નામ છે?
1: હા, ગામનું નામ છે સાહેબ.
0: અને ભુજ એટલે તમારે બોર્ડર આવી
1: ગયું. તાલુકો અમારો ભુજ છે, જિલ્લો કચ્છ.
0: કેવું હોય છે ત્યાં આગળ, ત્યાંનું વાતાવરણ, માહોલ?
1: આમ તો જિલ્લો તો બોર્ડર નો જ ગણાય, પણ અમે બોર્ડર થી ઘણા છેતા છીએ. સફેદ રણ જે આવો છો ને, તો એ 110-120 કિલોમીટર થાય.
0: તમે ત્યાંની મુલાકાત અવારનવાર લેતા હશો, નજીક છે એટલે?
1: હા સાહેબ, અમે તો જઈએ. માતાના મઠ છે, કોટેશ્વર છે, માંડવી બીચ છે.
0: વાહ. નવરાશની પળોમાં શું કરવું ગમે?
1: નવરાશની પળોમાં સર, અમે જો હું સિલાઈ કામ કરું છું, અને જો કે ટાઈમ હોય તો ફરવાનો શોખ ખરો. એમ રેડિયો જે સતત સાંભળું હું લગભગ 25 વર્ષથી. 90 વર્ષ જો પૂરા થઈ રહ્યા છે ને આકાશવાણીના, તો આકાશવાણીના સ્ટાફને અને આકાશવાણીને અમે શુભેચ્છા ખૂબ ખૂબ પાઠવીએ છીએ.
0: સર્વે શ્રોતાઓ વતી અને આકાશવાણી પરિવાર વતી અમે પણ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ખૂબ જ મનગમતો કાર્યક્રમ આકાશવાણીનો તમારો કયો?
1: ફોન ઇન કાર્યક્રમ અને એક અમારો સહિયર કાર્યક્રમ.
0: અચ્છા, આ બંને કાર્યક્રમો તમે ખાસ સાંભળો છો?
1: ખાસ.
0: આજની આપની પસંદગીનું ગીત?
1: ત્રિદેવનું કોઈ પણ ગીત આપશો તો મને પસંદ પડશે સાહેબ.
0: અચ્છા, ત્રિદેવ ફિલ્મ તમે કેટલી વખત જોઈ છે?
1: ઘણી વખત જોઈ તો. અને અમારા મિત્રો છે, વોટ્સએપ ગ્રુપ ચાલે છે.
0: અચ્છા,
1: એમાં અમારા લગભગ 50 સભ્યો છે.
0: તો આપને અને આપના ગ્રુપના તમામ સભ્યોને સંભળાવે છે આપની પસંદનું ત્રિદેવ ફિલ્મનું આ ગીત સાંભળો.

0: આરબી કાર્સ ગોધરામાં આવી ગઈ છે મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે એડીએસ લેવલ 2ની અદ્યતન ટેકનોલોજી ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી નવી સુવિધાઓ ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ મોબાઇલ 9990 43 707
1: હેલો એફએમ ગોધરા
2: ગોધરાથી મનોજ મારવાડી વાત કરું છું પત્રકાર
1: અચ્છા મનોજભાઈ કોઈ પણ વ્યક્તિ હોય તો એને જીવનમાં કઈક શોખ હોય છે તો નવરાશની પડો હોય તો શું કરવું ગમે
2: મને તો ભક્તિભાવનો શોખ છે મંદિરે જવું અને ભગવાન ભાઈ પ્રાર્થના કરવી સૌનું કલ્યાણ થાય અને સૌને સદબુદ્ધિ આપે સારા કાર્ય કરી એ જ ભગવાન ને પ્રાર્થના કરીએ છીએ
1: એ તો ખૂબ જ સારી વાત છે સર્વેત્ર સુખી ને સંતુ તમે દરેકના કલ્યાણનું ઈચ્છો છો તો એમાં તમારું પણ કલ્યાણ તો આવી જ જાય
2: સૌનું કલ્યાણ થાય તો જ આપણું થાય એવું
1: તમારા પરિવારજનોમાં
2: ભાઈ છે મધર છે અને મારી પત્ની છે મારા બે દીકરાઓ છે
1: જી અને સાથી મિત્રોમાં
2: તો અમારા પત્રકાર મિત્રો છે અમારા ગુરુ મયુરભાઈ જાની છે રવિભાઈ શાહ છે અમારા મિત્ર રમેશભાઈ તલાટી છે
1: અચ્છા અચ્છા અચ્છા અચ્છા આજના સોશિયલ મીડિયા ટીવી આ બધાના યુગમાં પણ અત્યારે રેડિયો અડીખમ છે અમારો
2: એક નંબર છે અને સારું જાણવા મળે છે સારું સાંભળવા મળે છે અને હું રેડિયો એફએમ ને પણ ખૂબ અભિનંદન આપું છું કે આ સોશિયલ મીડિયાની હાલ ચાલી રહી છે તેમાં પણ આજે એફએમ નું બહુ આજે વજૂદ સારું છે રોજ કઈક નવું જોવા મળે રોજ કઈક નવું જાણવા મળે રોજ કઈક નવું હોય એફએમ ની બી એક ગરિમા સારી છે
1: જી જી આકાશવાણી પરિવાર વતી અને અમારા શ્રોતાઓ વતી પણ આપને ખુબ ખુબ શુભેચ્છાઓ અને મનોજભાઈ આપને સંભળાવે છે આપની પસંદનું ગીત સાંભળો

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામ માંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે
3: સવારે 10 કલાકે
0: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
4: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
5: 25 27 27.
4: ફોન નંબર ફરી એક વાર નોંધી લેશો
5: 252727.
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 026720276.

0: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ.
1: હેલો એફએમ ગોધરા,
2: યાંત્રિકી સહયોગ વારી શેખ,
0: પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત.
2: ગોધરામાં આવી ગઈ છે મારુતિ વિક્ટરીઝ. 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990 43 707.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનો આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો FM બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. અત્યારે સવારના 10:30 થયા છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. આજના કલાકાર છે નીરજ પાઠક. આરંભમાં સાંભળીએ અવિનાશ વ્યાસની આ રચના.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અત્યારે હવે થોડી જ વારમાં મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ભારતની જનતાને સંબોધન અમે આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: સ્પર્ધાઓ થઈ. તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો. તેઓ આખા દેશમાંથી આવ્યા હતા. આ દરમિયાન 4 અલગઅલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા. ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગઅલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા. હું સૌથી પહેલાં તો આ ચારેય સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ. માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો. જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેષ કુજુર. મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે. અનિમેષજી નમસ્કાર. ગુરિંદર વીરસિંહ આપને પણ નમસ્કાર. સત શ્રી અકાલ.
1: નમસ્કાર સર.
0: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે. તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે. અમે સંગીતમાં તો જુગલબંદી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાંય જુગલબંદી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે. બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો. હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
2: નમસ્તે સર, મારું નામ અનિમેષ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર, અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો, અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું, અને હું પહેલા ફૂટબોલ રમતો હતો. અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે તો તેમાં જઈને તું ભાગ લે, અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો, અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
0: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
3: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે, અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું, અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે, અને હું પહેલો ભારતીય છું જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો, તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા, એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા, અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારું ગુરિંદર દોડી રહ્યો છે.

0: અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને તો મને પણ આનંદ થાય છે.
1: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
0: હા જી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા, ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા, અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ, મને તારા પર ભરોસો છે. અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો, તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
1: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે, અને માત્ર 2 દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું, તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું, અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે, કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું, અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું. મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો. કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ, કંઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે, અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે?
2: સર, જ્યારે હું 2021માં રમત ગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરી શકું. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે, તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તને બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંને હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે, આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ, અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે, અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે.

0: તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તેં મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
0: સરજી, પહેલો વિક્રમ 10.18 હતો, જે મારો જ હતો, અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી, પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે અને તે આપણા જ હાથમાં છે, આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
2: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું, તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ, ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મ અપ અહીં કરીશું, અહીંયાથી વોર્મ અપ બરાબર રહેશે અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છીએ તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
3: આભાર સર, આભાર સર,
1: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે, રસોઈની રીત બદલાઈ જાય છે. ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના, તે માત્ર

જરૂર નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂઝ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા. એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપ, રંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો. સાથીઓ, ગરમીના આ દિવસોમાં આમ તો શાળાઓમાં રજા હોય છે, પરંતુ હું એક એવા વર્ગની વાત કરીશ જેમાં તમને પ્રવેશ મેળવવાનું મન થશે. સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો. એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય. અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું.

તેમાં ૨૧ મોટા અને ૩ નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6થી 7મી સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા. આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે, તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વીતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની.
આ ઘટના ઉત્તર પ્રદેશની છે

ની છે, ત્યાં એક ગંગા ડૉલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામિ ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડૉલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડૉલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડૉલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડૉલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડૉલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપલીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50 થી 60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે 1 વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા.

0: ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના મનની વાત રજૂ કરી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. આપને જણાવવાનું કે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આપ સાંભળી શકશો આજે રાત્રે 8 વાગે આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હિમાલી વ્યાસ નાયકે ગાયેલી જય શ્રી મહેતાની રચનાથી.

પરવા. અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયાર.

0: દાદા આ કયો પ્લાન્ટ છે?
1: ટેન્જેરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
0: દાદા થોબો, લિંક પર ક્લિક નહીં કરતા.
1: કેમ?
0: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
1: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
0: RBI કહે છે સ્માર્ટ બનો, કૂલ રહો.
2: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
3: અને હું કૃપા જીવરાજાની.
2: કૃપાબેન, આજે રવિવાર છે.
3: હા.
2: અને આપણા શ્રોતાઓ થોડીક નિરાશ સાથે રવિવારની મજા માણી રહ્યા હશે. ઉનાળો છે એટલે બધા જ લોકો ઘરમાં હશે.
3: હા.
2: અને આપણો સહિયર કાર્યક્રમ સાંભળતા હશે.
3: બરાબર. અને આજે તો ખૂબ નિરાશથી સાંભળી શકાય એવું છે.
2: હા હા, આજે આપણે ઈમેલના ઉત્તર લેવાના છીએ.
3: અને એ તો આપણે લઈશું જ ભાવનાબેન, પણ એ પહેલા આપણે એક ખાસ વાત કરીએ કે આજનો દિવસ જે ખાસ ઉજવાય છે ને, એ છે વર્લ્ડ નો ટોબેકો ડે, જેની શરૂઆત થઈ છે 1987 થી, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ મળીને તેની શરૂઆત કરેલી. અને તેનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં સ્વાસ્થ્ય વિશે જાગૃતિ આવે અને વ્યસન જે આપણા શરીરને કઈ રીતે નુકસાન કરે છે તે વિશે પણ લોકો જાણે.
2: આવા બધા દિવસ ત્યારે ઉજવવા પડે છે જ્યારે સમાજમાં વધારે તેની અસર જોવામાં આવતી હોય છે. અત્યારના સમયમાં આપણે જોઈએ તો પાન મસાલા, સિગરેટ, હીડી, તમાકુ જેવા અનેક પ્રકારના વ્યસન લોકોને હોય છે. અને ઘણા લોકો શોખથી પણ આ વ્યસન કરતા હોય છે. અને ઘણી વાર તો આ અસર છે એ એટલી બધી ભયંકર હોય છે કે માણસનો જીવ પણ જાય છે અને કેન્સર જેવા રોગ થાય છે.
3: અને આર્થિક અને સામાજિક રીતે પાયમાલી આવે એ તો અલગ છે. હું ભાવ.
2: હા હા. અને ઘણી વખત લોકો કોઈ ચિંતા હોય કે પછી કોઈ મુશ્કેલી હોય કે જીવનમાં કોઈ પ્રશ્ન હોય ને, ત્યારે દુઃખના કારણે પણ લોકો વ્યસન કરતા હોય છે. આપણું જીવન છે એટલે કંઈક ને કંઈક નાના મોટી તકલીફ આવતી હોય, આમ છતાં આ વ્યસનથી દૂર રહી અને જીવનને માણવું જોઈએ. કારણ કે આપણી પાછળ આપણા સગાવાલા હોય, પરિવાર હોય, તો આ બધાની સામે જોઈને પણ વ્યસનનો ત્યાગ કરવો જોઈએ.
3: અને થોડું ધૈર્ય રાખીએ ને ભાવનાબેન, તો મુશ્કેલીઓમાંથી હલ નીકળી જ જાય.
2: પરંતુ અત્યારે કેવું છે કે દેખાદેખી પણ છે અને યુવાનો તો તરત જ આ દેખાદેખીની અસરમાં આવી જતા હોય છે. અને આપણે તમાકુની વાત કરીએ તો તમાકુ છે એ પાન મસાલા, સિગરેટ વગેરેમાં લેવામાં આવે અને એના કારણે ખાસ તો ગળાના રોગો થાય છે, ગળાના કેન્સર જેવા રોગ પણ થાય છે.
3: અને આ રોગ પછી એના ઇલાજ પાછળ પણ પોતે તો ખૂબ જ હેરાન થાય છે વ્યક્તિ, પણ એની સાથે સાથે ઘરના સભ્યો પણ એટલા જ હેરાન થાય છે.
2: ખરી વાત છે. અને કૃપાબેન, આમ તો આપણે એવું ઈચ્છીએ કે કોઈ પણ વ્યક્તિ આવા પ્રકારના વ્યસન ન કરે. આમ છતાં અમુક લોકો આવા વ્યસન કરતા હોય તો અમુક શારીરિક તકલીફ થાય તો તરત જ ડોક્ટર પાસે જઈ અને સારવાર લે તે ઇચ્છનીય છે. અને ખાસ તો તમાકુના સેવનથી મોઢામાં ચાંદા થાય અથવા તો જમવાનું ગળે ઉતરવામાં તકલીફ થાય કે પછી કોઈ પણ મોઢું અથવા તો ગળાને લગતી સમસ્યા થાય તો ખાસ ડોક્ટરની સલાહ લઈ અને સારવાર લેવી ખૂબ જ જરૂરી છે.
3: હા. અને જો શરૂઆત હોય અને તકલીફ થોડી હજી ઓછી હોય ને, તો આપણે એમાંથી ચોક્કસ બહાર આવી જ શકીએ અને વ્યસન મુક્ત પણ બની શકીએ.
2: એટલે આજના દિવસે ખાસ આપણે શ્રોતાઓને જણાવીએ કે આ બધા જ પ્રકારના વ્યસનોથી

0: દૂર રહીએ અને આમ છતાં જો કંઈ પણ તકલીફ થાય તો ગભરાયા વગર સારવાર લઈએ.
1: હા, અને એના અનુસંધાનમાં જ ભાવનાબેન આ વર્ષનું તેમનું થીમ પણ એ જ છે.
0: હા હા,
1: કે અનમાસ્કિંગ ધ અપીલ કાઉન્ટરિંગ નિકોટિન એન્ડ ટોબેકો એડિક્શન.
0: વાહ. અને કૃપાબેન, આમ જોઈએ ને તો ઘણીવાર આ બધા વ્યસનો નાના લાગતા હોય, પણ આ વ્યસનો ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ જો કરતા હોય ને તો એની અસર બાળકો ઉપર પણ થાય અને વડીલો ઉપર પણ થાય. એ વ્યક્તિનું જોઈને એના બાળકો પણ વ્યસન કરતા થઈ જાય, જે ખરેખર સમાજ માટે પણ ગંભીર બાબત છે.
1: તો આજના દિવસે આ સરસ મજાના સંદેશ સાથે આપણે કાર્યક્રમનો આરંભ કર્યો ભાવનાબેન.
0: ચોક્કસ કરીએ, અને સૌથી પહેલા ઈમેલ કોનો છે એ જોઈએ.
1: હા, સૌથી પહેલો ઈમેલ આપણને મળેલ છે મધુભાઈ ચૌહાણનો, ગામ જાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. અને તેમની સાથે છે ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજયભાઈ, વિવેકભાઈ, રાહુલભાઈ. અને તેઓ કહે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ અને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે, અને ખાસ કરીને 26 માર્ચ જે રામનવમીની વાત કરવામાં આવી એ તેમને ખૂબ ગમી, અને સાથે સાથે ભજન સાંભળવાની પણ મજા આવી. અને આ સાથે તેમનો બીજો પણ ઈમેલ મળેલ છે, તેમાં તેઓ જણાવે છે કે દિશિતાબેનની જે મુલાકાત રજૂ થઈ એની માહિતી જે કિચન ગાર્ડન વિશે આપણે આપી એ તેમને ખૂબ ગમી.
0: વાહ.
1: અન્ય એક ઈમેલમાં તેઓ જણાવે છે કે 2 એપ્રિલ ના રોજ જે કાર્યક્રમ આપણે રજૂ કર્યો, જેમાં ઈમેલના ઉત્તરો અને સાથે સાથે હનુમાન જયંતિ વિશે માહિતી રજૂ કરી અને તેના ભજનો, એ બધું જ તેમને ખૂબ પસંદ પડ્યું છે. અને અથાણા વિશેની જે માહિતી, કાનનબેને લીધેલી જલ્પાબેનની મુલાકાત, તે તેમને ખૂબ પસંદ પડી છે. અને તેઓ કહે છે કે અમે પણ ખૂબ સરસ મજાના અથાણા બનાવીએ છીએ અને હાલ અથાણાની સીઝન છે ભાવનાબેન, તો આપણને ખબર જ છે કે બધા બહેનો અત્યારે એમાં વ્યસ્ત હશે. અને તેમનો અન્ય એક ઈમેલ છે, તેમાં તેઓ જણાવે છે કે 23 તારીખે જે પુસ્તક વિશેની માહિતી રજૂ કરી રૂપલબેનની મુલાકાત, એ પણ તેમને ખૂબ ગમી છે. અને 17/5 ના કાર્યક્રમમાં એનિમિયા વિશેની માહિતી પણ તેમને પસંદ પડી છે. અને આ સાથે તેઓ કહે છે કે આ રીતે કાર્યક્રમો આપતા રહો, અને 21 તારીખે જે પત્રોના જવાબો આપણે આપ્યા એ પણ તેમને ખૂબ ગમ્યા છે. અને તેમણે ઈમેલમાં તેમના અન્ય શ્રોતા મિત્રોના નામ પણ લખી જણાવ્યા છે. તે મિત્રો છે ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જસમતભાઈ મેર, કલ્પનાબેન ઉપાધ્યાય, અલ્પાબેન, નિર્મળાબેન, નંદુબેન, જિજ્ઞેશભાઈ ખારવા, દીપકભાઈ લાઠી, અમિતભાઈ, કમલેશભાઈ સરસિયા. આ બધા શ્રોતા મિત્રોની સાથે તેઓ નિયમિત કાર્યક્રમો સાંભળે છે. અને આ જ રીતે આપણે તેમને કહીએ ભાવનાબેન કે કાર્યક્રમના પ્રતિભાવો પાઠવતા રહે. અને ભાવનાબેન, તેઓને ફિલ્મ રાજા ભરથરીનું ભિક્ષા દેને મૈયા પિંગલા એ ગીત સાંભળવું છે.
0: ચોક્કસ, તો આપણે એમને સંભળાવી દઈએ તેમની પસંદગીનું આ ગીત.

0: વાહ ભાવનાબેન, ખૂબ સરસ મજાના ગીત. પછી આપણે ઈમેલનો દોર ફરી શરૂ કરીએ.
1: ચોક્કસ. અને હવે પછીનો આ ઈમેલ છે હિરજીભાઈનો, તાલુકો થરાદ, ગામ પઠામડા, જિલ્લો વાવ થરાદ. હિરજીભાઈ નોનોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં રહે છે અને ત્યાંથી તેઓ પોતાનો પ્રતિભાવ આપે છે. તેઓ જણાવે છે કે 29 માર્ચ રવિવારના રોજની મુલાકાત સાંભળવાની ખૂબ મજા આવી. ખૂબ ખૂબ આભાર. મેં પણ અમારા ઘર પાસે ગુવાર, કાકડી જેવા શાકભાજી અને સેતુર, રાયણ, બોરડી વગેરે ઝાડ વાવ્યા છે. મને ઉનાળો ખૂબ જ ગમે છે. આ કાર્યક્રમમાં ગુજરાત, રાજસ્થાનના અમુક જોવાલાયક સ્થળોના પ્રવાસની માહિતી આપશો તો અમારા જેવા લોકોને ખૂબ જ ઉપયોગી થશે. અને ત્યાર પછીનો આ ઇમેલ છે ધીરજભાઈ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતા

0: શ્રોતાઓને સાદર નમસ્કાર. વ્હીકલ ચલાવતી વખતે હોર્નનો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ, ટ્રાફિક નિયમનમાં સહયોગ કરીએ, બની શકે ત્યાં સુધી વાહનની ગતિ મર્યાદિત રાખીએ. વાહ, વાહન ચલાવવા માટે તેમનું આ સૂચન છે તે ખરેખર ખૂબ જ ઉપયોગી છે. તેઓ જણાવે છે કે 22 માર્ચના પાણી વિશે ચિન્મયબેન હેમાણી દ્વારા ખૂબ ઉપયોગી માહિતી આપવામાં આવી, સાથે મુલાકાત અનુરૂપ ગીત પણ પસંદ પડ્યું. રાજકોટ સહિયર કાર્યક્રમ થકી ઘણી ઉપયોગી મુલાકાતો રજૂ થાય છે અને શ્રોતા બહેનો ભાઈઓ રસપૂર્વક સાંભળે છે અને તેઓ કાનનબેન, કૃપાબેન, ભાવનાબેન તેમજ સહિયરના સુકાની અટલબેનને કાર્યક્રમને લોકપ્રિય બના બદલ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. ડેર પાટણથી ધીરજભાઈ વી રબારી આપણા નિયમિત શ્રોતા મિત્ર છે અને કૃપાબેન આ બીજો ઇમેલ છે ધીરજભાઈ રબારી ડેર પાટણથી. તેઓ જણાવે છે કે આકાશવાણી રાજકોટ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ અને શ્રોતાઓને સાદર પ્રણામ. સહિયર કાર્યક્રમમાં ઘણી ઉપયોગી મુલાકાતો રજૂ થાય છે, સાથે આપ એ વિશેષ વ્યક્તિના મોબાઈલ નંબર શ્રોતાઓને આપો છો, એ ખૂબ સારી બાબત છે. ઘણીવાર પાણી વિશે આપણે બોલતા હોઈએ છીએ, પણ આપણે કેટલું પાણી બચાવીએ છીએ અને એ પાણી બચાવવા શું કરવું જોઈએ એ મનોમંથન કરવાની જરૂર છે. ખૂબ સાચી વાત છે આપની અને આપણે દરેકે દરેક વ્યક્તિએ પાણી બચાવવા માટે શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ.
1: અને હવે પછીનો ઈમેલ છે કનૈયાલાલ પંડ્યાનો, ગામ નેસવડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તેઓ લખે છે કે ભાવનાબેન દોશી અને કૃપાબેન જીવરાજાની તેમજ અટલબેન શર્મા તથા સહિયર કાર્યક્રમની સમગ્ર ટીમ, અને તેઓ નમસ્કાર સાથે લખે છે કે તમારો કાર્યક્રમ અમે આખો પરિવાર સાથે બેસીને સાંભળીએ છીએ. તારીખ 26 માર્ચ રામનવમીના દિવસે સહિયર કાર્યક્રમમાં રામાયણ જે આપણને શીખવે છે તેની વાતો સાંભળવાની મજા આવી. કુટુંબ પ્રેમ કોને કહેવાય, ભ્રાતૃપ્રેમ કેવો હોય, પિતા પ્રેમ પણ રામાયણ શીખવાડે છે. એક આદર્શ કુટુંબનું ઉદાહરણ રામાયણ પૂરું પાડે છે. તારીખ 29 માર્ચના સહિયર કાર્યક્રમમાં દીક્ષિતાબેનની મુલાકાત સાંભળવાની પણ મજા આવી. આ બેન ઘણી કામગીરી કરે છે, પોતે શિક્ષક છે, લેખક છે, પર્યાવરણ પ્રેમી છે અને છતાં સમય કાઢીને કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડન પણ જાતે ઉગાડે છે. જો તમે ધારો ને તો બધું જ કરી શકાય, પણ તેની શરૂઆત કરવી પડે. તારીખ 2 એપ્રિલના સહિયર કાર્યક્રમમાં હનુમાન જયંતિ વિશે કૃપાબેન અને ભાવનાબેને હનુમાનજી વિશે જે વાતો કરી અને જે માહિતી આપી તે અદ્ભુત હતી. ગીતો પણ સરસ હતા. કાર્યક્રમો ખૂબ જ આનંદ આપે છે. બંને બહેનોની રજૂઆતની શૈલી મનભાવન છે અને ભાવનાબેન તેમને ગીત સાંભળવું છે જેના શબ્દો છે, સહેજ ટીપું અડ્યું ને હું તો દરિયો થઈ ગઈ. વિભા દેસાઈના કંઠમાં

સરસ મજાના આ ગીત બાદ હવે પછીનો આ ઇમેલ છે. પરમાર અમિત કમલેશભાઈ, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. તેમની સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જીજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ. આ ઉપરાંત ક્ષયા, મિત, ઉર્વેશ, રૂદ્ર, રીમા, પરી, પૂજા, હિવા તથા રીવાબેન. તેઓ જણાવે છે કે ત્રણેય દિવસના કાર્યક્રમ સરસ હતા, લખવાનો સમય નથી માટે માત્ર ઇમેલ કરું છું. 19 માર્ચ પંખીઓનો કલબલાટ, જીવનનો ઝળહળાટ વિશે ડોક્ટર શબનમ સૈયદનો વાર્તાલાપ સરસ હતો તથા ગીતો પણ ગમ્યા. 22 માર્ચ જળસંકટ નિવારણ માટે જળ વ્યવસ્થાપન વિશ્વ જળ દિવસ નિમિત્તે ચિન્મય હેમાણીનો વાર્તાલાપ સરસ હતો, ગુજરાતી ગીત ખૂબ સરસ હતું. 26 માર્ચ પત્રોના ઉત્તર તથા રામનવમી વિશે કાર્યક્રમ સરસ હતો અને ગીતો પણ ગમ્યા. 29 માર્ચ કિચન ગાર્ડન અને વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિની સેવા વિશે દીક્ષિતા ખુરેચાનો વાર્તાલાપ સરસ, માહિતીસભર અને ઉપયોગી તથા જ્ઞાનવર્ધક લાજવાબ હતો. 5 એપ્રિલ આત્મનિર્ભર બનીને આત્મવિશ્વાસની જ્યોત જલાવીએ કાજલબેન ઝાલાની મુલાકાત સરસ રહી. 9 એપ્રિલ શ્રેણી વારસાનો વૈભવ અંતર્ગત આપણા વિસરાતા અથાણા વિશે જલ્પાબેન છાયાની કાનનબેન છાયા સાથેનો વાર્તાલાપ સરસ રહ્યો અને લીંબોડા ઝૂલે તારા ભાગમાં ગુજરાતી ગીત પણ સરસ હતું અને કૃપાબેન તેઓને મનહર ઉદાસના સ્વરમાં ગવાયેલ ગઝલ સાંભળવી છે તો તેઓની પસંદગીની આ ગઝલ આપણે સંભળાવી દઈએ.

0: હવે પછી ગામ નાના પાળિયાદ કુંભારા તાલુકો જિલ્લો બોટાદ પણ જે નિયમિત શ્રોતા છે જસમતભાઈ મેર તેના બે ઇમેલ મળેલ છે. તેમની સાથે છે વિજયભાઈ મેર, કૈલાસબેન મેર અને વિલાસબેન. તેઓ કહે છે કે આકાશવાણી રાજકોટના સહિયર કાર્યક્રમમાં ખૂબ જ ઉપયોગી માહિતી મળતી હોય છે. તારીખ 16 એપ્રિલના રોજ જસદણના વિછિયા તાલુકાના લીલાપુર ગામના જે લીલાબેનની તેમના જીવન વિશેની વાતો એ તેમને ખૂબ પસંદ પડી છે. અને તેઓ કહે છે કે ઓછું ભણેલા હોય તો પણ આપણે આપણી કલાથી અને આપણી આવડતથી ઘણું બધું જીવનમાં કરી શકીએ છીએ એવો આપણને એક સંદેશ એમના જીવનમાંથી મળે છે. અને જે અલગ અલગ રેસીપીની વાતો કરવામાં આવે છે એ પણ તેમને ખૂબ ગમે છે. તો આપણે સર્વે શ્રોતાઓને કહીએ ભાવનાબેન કે આ જ રીતે કાર્યક્રમ નિયમિત સાંભળતા રહો અને સરસ મજાના પ્રતિભાવો અને આપના સૂચનો પણ અમને આપતા રહો.
1: પ્રતિભાવ આપવા માટે શ્રોતા મિત્રો પત્ર અને ઇમેલ કરી શકે છે. પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સહિયર કાર્યક્રમ પંડિત સીતારામ માર્ગ આકાશવાણી રાજકોટ 360001.
0: અને ઇમેલનું એડ્રેસ પણ નોંધી લેશો. ઇમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com rajkotsahyar@gmail.com.
1: તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રેડિયો સખી ભાવના દોશી
0: અને કૃપા જીવરાજાનીને આપો અનુમતિ.
1: નમસ્કાર.

0: પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મુનીશ શર્મા. પ્રધાનમંત્રી
2: ये विविध भारती है, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. कार्यक्रम सुरीला सफर बस कुछ ही पलों में.

0: તે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઈરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર ભારતમાં અમૂલ્ય વારસાગત સ્થળોનું જતન કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ છત્તીસગઢના મલ્હારમાં થયેલી એક મહત્વપૂર્ણ શોધ વિશે માહિતી આપી હતી. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ત્યાં 6-7 સદીના પાંડુવંશી વંશના મહર્ષિ બાલાર્જુન સાથે સંબંધિત 3 દુર્લભ તાંબાની પ્લેટો મળી આવી છે.
1: ज्ञान भारतम अभियान के तहत छत्तीसगढ़ के मल्हार में भी एक महत्वपूर्ण खोज हुई है. यहाँ 3 दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस 6-7 सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
0: પ્રધાનમંત્રીએ નેધરલેન્ડની તેમની તાજેતરની મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક ખાસ સમારંભમાં ચોલકાળના પ્રાચીન તામ્રપત્ર ભારતને પરત કરવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે વિશ્વભરના તમિલ સમુદાય પણ આ અંગે ખાસ ઉત્સાહિત છે.
1: નેધરલેન્ડ્સમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચોલા કાળની પ્રાચીન તામ્રપટ્ટિકાએ ભારત કો વાપસ સોંપી ગઈ. उस कार्यक्रम में नेदरलैंड्स के प्रधानमंत्री भी मौजूद थे. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. ये मुख्य रूप से राजा राजेंद्र चोला प्रथम द्वारा अपने पिता राजा राजराजा चोला के एक वचन को पूरा करने से जुड़ी है. इनमें आनाई मंगलम गांव को एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है.
0: પ્રધાનમંત્રી મોદીએ દેશના લોકોને હાલના ગરમ હવામાન દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: પ્રધાનમંત્રીએ લોકોને ગરમીથી બચવા માટે દેશના વિવિધ ભાગોમાં પરંપરાગત રીતે બનાવવામાં આવતા વિવિધ ઉનાળાના પીણા પીવાનું સૂચન કર્યું. પ્રધાનમંત્રીએ તાજેતરમાં ઝારખંડના રાંચીમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિન્દરવીર સિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં 4 રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા.
1: संगीत में तो जुगलबंदी देखी थी, लेकिन चुनौती में भी जुगलबंदी होती है. बड़ा इंटरेस्टिंग विषय रहा है आपका. मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया. मैं एथलेटिक्स 2021 से चालू किया. फुटबॉल के जो फ्रेंड्स थे उन्होंने मुझे बोला कि स्टेट मीट होने वाला है, जाके तू पार्टिसिपेट कर, एंड मैं पार्टिसिपेट किया. मैं वहां से नेशनल का सिलेक्ट हुआ, इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदरवीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदरवीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है, और मैं कोशिश कर रहा हूं मैं ट्रैक और वर्दी में भी अपने देश की सेवा करूं.
0: પ્રધાનમંત્રી મોદીએ કેરલમના અલુવાના સાજી વલશેરીલના પ્રયાસની પણ પ્રશંસા કરી, જેઓ કોઈ ફી વિના સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેમાં 15,000 થી વધુ લોકો તરવાનું શીખ્યા છે.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે

0: પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાની પ્રેરણાદાયી વાતનો ઉલ્લેખ કર્યો, જેમણે પોતાના મિત્રો સાથે મળીને પોતાના ગામની મનોરમા નદીને સાફ કરવા માટે એક નવી શરૂઆત કરી. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની સાફલ્ય ગાથા પણ શેર કરી, જેમણે મડ્ડી તોલપ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે કામ કરવાનું શરૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોલ્ફીન રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલી એમ્બ્યુલન્સનો પણ મન કી બાત કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીના સ્થાન લેશે. કમાન સંભાળ્યા બાદ મીડિયાને સંબોધતા એડમિરલ સ્વામીનાથને કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા માટે સતર્ક છે અને પ્રાદેશિક સુરક્ષા વાતાવરણમાં સક્રિયપણે તૈનાત છે, જે પડકારજનક, જટિલ, અણધારી અને અનિશ્ચિત રહ્યું છે. નવનિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણીએ કહ્યું કે નવાચારનો સમાવેશ લશ્કરી ક્ષમતાઓના વિકાસને વેગ આપશે. તેમણે કહ્યું કે સશસ્ત્ર દળો, ઉદ્યોગ, શિક્ષણ, સ્ટાર્ટઅપ્સ અને સંશોધન ઇકોસિસ્ટમ વચ્ચેનો તાલમેલ આધુનિકીકરણને આગળ ધપાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે રાષ્ટ્ર સુશ્રી હોલકરને તેમની બુદ્ધિ, કરુણા અને લોકકલ્યાણ પ્રત્યેના અતૂટ સમર્પણ માટે યાદ કરે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ લોકમાતા અહલ્યાબાઈ હોલકરને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટે વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ગઈકાલે માદા ચિત્તા નિર્વા અને તેના 3 બચ્ચાને તેમના વાડામાંથી કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરવામાં આવ્યા હતા. આનાથી કુનોમાં ચિત્તાઓની સંખ્યા 20 થઈ ગઈ છે. આનાથી પર્યટનને વેગ મળશે અને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની નવી તકો ઉભી થશે. દક્ષિણ દિલ્હીમાં સાકેત મેટ્રો સ્ટેશન નજીક ગઈકાલે સાંજે 4 માળની કોમર્શિયલ ઇમારત ધરાશયી થતાં 3 લોકોના મોત થયા. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા અનુસાર 11 ઇજાગ્રસ્તોને જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમાંથી 3ને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 5 વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 3ને સારવાર મળ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઇરાન સાથે પરમાણુ કરાર કરવાની નજીક છે, પરંતુ ચેતવણી આપી હતી કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો લશ્કરી કાર્યવાહી એક વિકલ્પ રહેશે. વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે ઇરાન ક્યારેય પરમાણુ શસ્ત્ર ન મેળવે તે તેમની પ્રાથમિકતા છે. આઈપીએલ ક્રિકેટની ફાઇનલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગલુરૂનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરૂ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3,000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીએ સલામતીની વ્યવસ્થામાં ખડેપગે રહેશે. ક્રિકેટ ફેન્સને અવરજવરમાં કોઈ તકલીફ ન પડે તે માટે AMTS, BRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્ઞાન ભારતમ અભિયાન હેઠળ સરકાર ભારતના અમૂલ્ય વારસાનું જતન કરવા માટે સતત પ્રયાસરત. હીટવેવની સ્થિતિમાં નાગરિકોને પોતાનું ધ્યાન રાખવા પ્રધાનમંત્રીએ અપીલ કરી. એડમિરલ કૃષ્ણ સ્વામીનાથને આજે નૌકાદળના 27મા વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. મધ્યપ્રદેશમાં માદા ચિત્તા અને 3 બચ્ચાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુક્ત કરાયા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે અમેરિકા અને ઇરાન પરમાણુ કરાર કરવાની નજીક. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: हम इस सुरीले सफर में महसूस करेंगे बस और कुछ नहीं. आइए सुनते हैं कार्यक्रम का अगला गीत. हसरत जयपुरी की रचना, शंकर जयकिशन का संगीत, लता मंगेशकर की आवाज और फिल्म का नाम आरजू. जी, ये गीत सुनने के बाद आप समझ जाएंगे रूठ कर.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું કે લોકો ગરમીથી બચવા માટે પરંપરાગત રીતે બનાવવામાં આવતા ઉનાળાના વિવિધ પીણા પીવા જોઈએ.
1: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका भारत के अलग

0: छठी सातवीं सदी के हैं। ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं। इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है।
1: પ્રધાનમંત્રીએ ઝારખંડના રાંચીમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધા વિશે વાત કરી, જેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમણે ગુરિન્દરવીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને વિવિધ ઇવેન્ટ્સમાં ચાર રાષ્ટ્રીય રેકોર્ડ તોડવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 134મી કડીમાં પોતાના વિચારો રજૂ કર્યા, જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ભાજપની ઓફિસ ખાતે મન કી બાત કાર્યક્રમ સાંભળવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ બાદ સંગઠનને મજબૂત કરવા ટિફિન બેઠક યોજાઈ. મન કી બાત કાર્યક્રમનું વાવ થરાદ જિલ્લામાં વિવિધ સ્થળોએ ઉત્સાહભેર નિહાળવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના બોપલ ઘુમા ખાતે રમશે બાળક ખીલશે બાળક અભિયાન અંતર્ગત મેઘા રમકડા કલેક્શન કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે બાળકના સર્વાંગી વિકાસમાં રમતગમત અને રમકડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે તેમણે નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુને વધુ રમકડા દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અનુરોધ કર્યો. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂરે પણ આકાશવાણીના કર્મચારીઓને 90મી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
2: આકાશવાણી જૈસા બતાયા પહેલે કે સંસ્કૃતિ કો સંજોને કા કામ કરતા હૈ, તો ઉસમેં યે સબકો એક સાથ લેકે ચલને કી બાત હૈ કે સબ એક સાથ હોંગે, ઇકઠા હોંગે ઓર હમ સેલિબ્રેટ ભી કર રહે હૈ ઓર મેસેજ ભી જાયે કે હમ સાથ હૈ ઓર સુબહ જે વોક કરતે હૈ તો હોના ચાહિયે અપની સેહત કે લિયે અચ્છી રખ.
1: રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં માવઠું થયું છે. મહીસાગર જિલ્લાના વીરપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લામાં આજે વહેલી સવારે સોનગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો, જેને પગલે કેરી, શાકભાજી અને અન્ય પાકોને નુકસાનની ભીતિ છે. ભારે પવન સાથે અચાનક આવી પડેલા વરસાદના કારણે અનેક જિલ્લામાં નુકસાનના પણ અહેવાલ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રાત્રે આમરોલી ગામે વૃક્ષ પડતા એકનું મોત થયું હતું, જ્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના હાડદાસપુરમાં વીજપોલ તેમજ ડીપી ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે રમાનારી આ મેચમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે શરૂ થનારી આ મેચ માટે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાંથી ક્રિકેટ ફેન્સ અને અમદાવાદ ઉમટી રહ્યા છે, ત્યારે 3000થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મી એ સલામતીની વ્યવસ્થામાં ખડે પગે રહેશે, તેમ અમદાવાદના પોલીસ કમિશનર
3: ડિસ્પોઝલ સ્ક્વાડ વગેરે ટીમો રહેંગી. उसके अलावा एंटी ड्रोन की टीम भी यहाँ रहेगी और कह सकते हैं कि हमारी तरफ से काफ़ी तैयारियां हैं. यहाँ हमने पिछली करीब 2 महीने से यहाँ एक एडिशनल होल्डिंग एरिया हमने ऐड किया है, ताकि होल्डिंग एरिया से क्या है कि स्टैम्पीड की संभावना नेग्लिजिबल हो जाती है. तो इफेक्टिवली अब यहाँ पे 3 होल्डिंग एरिया है, एक गेट नंबर 1 के बाहर की तरफ, एक गेट नंबर 1 के अंदर और एक और भी जहाँ पे ये उनकी स्क्रीनिंग वगैरह हो रही है. तो अपनी तरफ से सारी तैयारियाँ हमने कर ली हैं.
1: આજની આ મેચ માટે MTS, BRTS અને મેટ્રોની વિશેષ સેવા શરૂ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા. આજનો વિષય છે 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી કોઓપરેટિવ બની. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત સોનલ પરમાર. 35 લાખથી વધુ યુઝર્સ અને 6 લાખથી વધુ ડ્રાઈવર્સ સાથે ભારત ટેક્સી વિશ્વની સૌથી મોટી મોબિલિટી

0: કોઓપરેટિવ બની છે. આજે ભારત ટેક્સી યુઝર્સની પ્રથમ પસંદગી બની ગઈ છે. સામાન્ય રીતે જ્યારે પણ સહકારિતા શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે સૌને અમૂલની દૂધ ક્રાંતિ યાદ આવે છે, પરંતુ આજે ગુજરાતની સડકો પર એક નવી ડિજિટલ ક્રાંતિ દોડી રહી છે જેનું નામ છે ભારત ટેક્સી. આ માત્ર એક એપ નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકારથી સમૃદ્ધિના સપનાને સાકાર કરતી એ હજારો ડ્રાઈવરોની ગાથા છે જે હવે કોઈ કંપનીના કર્મચારી નહીં પણ આ મોબિલિટી પ્લેટફોર્મના સ્વયં માલિક છે. 5 ફેબ્રુઆરીએ
1: વો ચીઝે હમે અપને આપસે આ ગઈ
2: તો સુનના ન ભૂલે કાર્યક્રમ ઉજાલે ઉનકી યાદો કે 31 મઈ શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
3: જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની.
2: કાર્યક્રમ કા અગલા ગીત લતા મંગેશકર કી આવાજ, ફિલ્મ કા નામ હૈ નાઝ. ગીત કો લિખા હૈ પ્રેમ ધવન ને ઓર ધૂન બનાઈ હૈ અનિલ વિશ્વાસ ને.

0: आप सुन रहे हैं विविध भारती
1: उजाले उनकी यादों की। उजाले

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
2: Hey girls!
3: Hi! Congratulations!
4: આજે તો પાર્ટી જોઈએ. પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
5: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ.
4: પિઝા પાર્ટી.
6: યે!
4: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
6: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
4: બાય ગર્લ્સ,
7: ક્યાં જાય છે?
4: સાંભળ્યું નહીં?
7: નો શેરિંગ.
6: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે

સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
3: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટર

0: आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: टेली लॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेली लॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો

0: આવનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ

0: કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 5:30 થવા જઈ રહી છે. થોડી જ વારમાં સાંભળીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજનો વિષય છે તમાકુ અને યુવાનોના સ્વાસ્થ્ય પર તેની અસર. વક્તા છે રૂચિતા કોન્ટ્રાક્ટર, પ્રવક્તા સદફ મંસૂરી, અને સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો.

હેલો યુવા દોસ્તો, કેમ છો? મજામાં ને? યુવા દોસ્તોના ખાસ કાર્યક્રમ યુવાણીમાં વાલા શ્રોતા અને યુવા મિત્રનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સગર. તો દોસ્તો, શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમને આ ધમાકેદાર ગીતથી.

0: તો એવા મિત્રો ગીત સાંભળવાની મજા આવી હશે નહીં. તો દોસ્તો, આપણે દર યુવાણી કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાતો કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે એક સરસ મજાના ટોપિક વિશે વાત કરવાની છે. તે ટોપિક વિશે વાત કરવા માટે આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે રૂચિતાબેન કોન્ટ્રાક્ટર. તેઓ આપણી સાથે તમાકુ અને યુવાનોના સ્વાસ્થ્ય પર તેની અસર વિશેના ટોપિક વિશે વાત કરવાના છે. તો મિત્રો, આપણે તેઓને સાંભળીએ ને તે પહેલાં ચાલો ને થોડી વાતો કરી લઈએ. તો સાથીઓ, આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે અને આ દિવસ દર વર્ષે 31 મેના રોજ મનાવવામાં આવે છે. મિત્રો, તેનો હેતુ છે તમાકુના નુકસાન વિશે એક તો જાગૃતિ ફેલાવવાનો, ધૂમ્રપાન અને ચાવવાના તમાકુના કારણે થતી બીમારીઓથી બચાવ કરવાનો અને લોકોને તમાકુ છોડાવવા માટે પ્રોત્સાહિત કરવાનો. કેમ કે દોસ્તો, આપણે જાણીએ છીએ તમાકુથી ઘણા બધા નુકસાન થાય છે. એક તો ફેફસાના કેન્સર અને શ્વાસની બીમારીઓ થાય, હૃદય રોગનો ખતરો વધી જાય, દાંત અને મોંની પણ ગંભીર સમસ્યાઓ થાય છે. ધીમે ધીમે શરીરને નુકસાન કરે છે અને લત પણ લગાડે છે. મિત્રો, આ દિવસનું આયોજન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તો ચાલો આપણે રૂચિતાબેન પાસેથી તમાકુ અને યુવાનોના સ્વાસ્થ્ય પર તેની અસર વિશે સાંભળીશું.
1: જો તમાકુ લેનાર વ્યક્તિ આ ગંદી આદત છોડી દે, પોતાના મોઢાને ચીમની બનાવી શ્વાસને દૂષિત કરવાનું અને દાંતને નુકસાન પહોંચાડવાનું બંધ કરે અને પોતાની એ બચતને રાષ્ટ્રના હિતમાં વાપરે, તો તે પોતાનું અને રાષ્ટ્રનું એમ બંનેનું કલ્યાણ કરશે. નમસ્કાર યુવા મિત્રો, મહાત્મા ગાંધીજીના આ અમૂલ્ય વિચાર સાથે હું આજ રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ઉજવવામાં આવી રહેલા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે તમારી સાથે વાર્તાલાપ કરીશ. દર વર્ષે

31 મે ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 1987ની સાલથી આ દિવસને ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સમાજમાં તમાકુથી થતા વ્યક્તિગત અને સામાજિક નુકસાનો ઉપર પ્રકાશ પાડવાનો છે. આ ઉપરાંત માનવીના આરોગ્યને તંદુરસ્ત રાખવા જેવા મહત્વના મુદ્દા પર પણ ભાર મૂકવામાં આવે છે. દર વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા ભિન્ન ભિન્ન વિષય ઉપર આ મહત્વના દિવસની ઉજવણી કરતા હોય છે, જેનો હેતુ બાળકો તથા યુવાનોને આવા વ્યસનો ઉત્પાદન કરતા કારખાનાઓ અને તેમની લોભામણી જાહેરાતોથી દૂર રાખવાનો છે અને બને તેટલો તેના ઉત્પાદનને ઘટાડા તરફ લઈ જવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. યુવા મિત્રો, આ વર્ષે પણ વિશ્વ આરોગ્ય સંસ્થા એક મહત્વના વિષયને લાવી છે. તેનું ટાઇટલ છે અનમાસ્કિંગ ધ અપીલ કાઉન્ટરિંગ નિકોટીન એન્ડ ટોબેકો એડિક્શન. આકર્ષણ પાછળનું સત્ય, નિકોટીન અને તમાકુનો પ્રતિકાર, જેનો મુખ્ય ઉદ્દેશ્યમાં પ્રથમ આવે છે યુવાનોનું રક્ષણ કરવું. તમાકુ ઉદ્યોગ દ્વારા બાળકો અને કિશોરોને આકર્ષવા માટે વપરાતી નિકોટીન પ્રોડક્ટ્સ અને તેમની વ્યૂહરચનાઓનો પર્દાફાશ કરવો. બીજા ક્રમે આવે છે ગેરમાર્ગે દોરતી આકર્ષક દેખાતી ફ્લેવર્ડ તમાકુ અને ઈ સિગારેટ જેવી વસ્તુઓ પાછળ છુપાયેલા જોખમો વિશે દુનિયાને જાગૃત કરવી. તદઉપરાંત આવે છે વર્ષોથી ચાલતો આવતો વ્યસન મુક્તિનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય, જેના માટે નશા મુક્તિને વધુ પ્રોત્સાહિત કરવા તેના માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આવા હેતુઓ સંકળાયેલા છે. યુવા મિત્રો, આજે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છે જ્યાં ટેકનોલોજી અને વિજ્ઞાન આકાશને આંબી રહ્યું છે, પરંતુ બીજી તરફ તમાકુ જેવું ધીમું ઝેર આપણા સમાજના પાયાને ખોખલું કરી રહ્યું છે. શું તમે જાણો છો કે વ્યસન ભલે એક વ્યક્તિગત કુટેવું જેમ દેખાય છે, પરંતુ તે માત્ર કોઈ વ્યક્તિગત કુટેવું નથી, તે એક સામાજિક અને આર્થિક દૂષણ છે જે લાખો લોકોને પાયમાલ કરી રહ્યું છે અને તેથી વધુ ભવિષ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. યુવા મિત્રો, આપણે યુવાનો આપણા ગૌરવશાળી ભારત દેશનું ભવિષ્ય છે. આપણો દેશ સદંતર પ્રગતિના માર્ગે ગતિવંત છે અને તેમાં આપણે મહત્વનો ભાગ ભજવવાનો છે. રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું સંપૂર્ણ યોગદાન ત્યારે જ આપી શકીશું જ્યારે આપણે સ્વસ્થ તથા ઉર્જાવાન હોઈશું. જ્યારે આપણે તમાકુ મુક્ત વિશ્વની કલ્પના કરીએ છીએ ત્યારે માત્ર સ્વસ્થ કેન્સર મુક્ત માનવ શરીરની જ કલ્પના કરતા નથી, પરંતુ એક સ્વસ્થ અને ઉર્જાવાન યુવા પેઢીની પણ કામના કરીએ છીએ. સમાજમાં આર્થિક અને સામાજિક સુધારાના પણ સપનાઓ સેવીએ છીએ. શું તમે જાણો છો યુવા મિત્રો કે યુવાનોને આટલું મહત્વ શા માટે આપવામાં આવે છે અને કેમ તેમને રાષ્ટ્ર નવનિર્માણમાં સૌથી મહત્વનો ભાગ માનવામાં આવે છે? તેનો જવાબ છે યુવાનોના નવા વિચારો, તેમની નવી વિચારસરણી. આજના સમયના યુવાનોની વિચારસરણી ઘણી ખરી ક્રાંતિકારી છે. આ આધુનિકતા નવા વિચારોને જ આભારી છે. પહેલા કરતા સાવે અલગ વિચારસરણી ધરાવતા યુવાનો પાસે દ્રઢ એકાગ્રતા શક્તિ છે. તેઓ પોતાના વિચારો અને કોઈ એક નિશ્ચિત લક્ષ્યને સાચા માર્ગ થકી જરૂરથી પ્રાપ્ત કરી શકે છે. તેથી જો અગર યુવાનો ભેગા થઈને પ્રયત્ન કરે તો તેઓ સક્ષમ છે વ્યસન મુક્ત વિશ્વની કલ્પનાને હકીકતમાં પરિવર્તિત કરવા. પરંતુ એક ઘણી વિશાળ અડચણ સામે આવી પડી છે. જેમ જેમ આધુનિકતા આવી રહી છે, યુવાનોમાં જ્ઞાન વધી રહ્યું છે, તેમ તેમ બીજી બાજુ બદલાતી રહેણીકરણી પણ ઘણી ખરી અસર કરી રહી છે. તેમાં પણ પહેલાના સમય કરતા બધું મોડર્ન તથા સમયાંતરે બધું મોંઘું થઈ રહ્યું છે. તેની સાથે સ્ટાઇલ, સ્ટેટસ, લક્ઝરી, ફેશન, કુલનેસ પણ બધું આવી ગયું છે, જેમાં ઘણો ખરો ભાગ સોશિયલ મીડિયા પણ ભજવી રહી છે. વ્યસનો જેવા કે સિગારેટ, ઈ સિગારેટ, હુક્કા વગેરે એક સ્ટેટસ અને સ્ટાઇલ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે હકીકતમાં અત્યંત નુકસાનકારક પુરવાર થઈ શકે છે. કારણ કે એકબીજાની દેખાદેખીથી તેના વ્યસનોના પ્રમાણમાં બહોળો વધારો થઈ રહ્યો છે. વ્લાડિમીર લેનિન એક જાણીતા મહાન વ્યક્તિએ કહ્યું છે, ઇફ યુ વોન્ટ ટુ ડિસ્ટ્રોય અ નેશન, ડિસ્ટ્રોય ધ થિંકિંગ ઓફ ઇટ્સ યુથ. આ શબ્દો માત્ર એક વાક્યમાં ઘણી મોટી અને મહત્વની વાત કહી જાય છે અને તેનાથી યુવાનોનું મહત્વ અને ક્ષમતા રાષ્ટ્ર માટે કેટલી ગંભીર બાબત છે તે જણાઈ આવે છે. અને જો આજ યુવાનોમાં વ્યસન એક સામાન્ય બાબત બની જાય તો તે ઘણું ઘાતક સાબિત થઈ શકે છે. જેમના હાથમાં વિશ્વનું ભવિષ્ય છે તેઓ જ જો ગેરમાર્ગે દોરાઈ જાય તો તે વિનાશને નોતરે છે. તમે જાણો છો યુવા મિત્રો કે તમાકુનું સેવન માથાના વાળથી પગના નખ સુધી શરીરના દરેક અંગને પ્રતિકૂળ રીતે અસર કરે છે. સિગારેટ, બીડી કે ગુટખા જેવા નિકોટીન અને અન્ય હાનિકારક રસાયણો સીધા રક્તવાહિનીઓમાં ભળીને હૃદયરોગ, લકવા, ફેફસા ને લગતા ગંભીર રોગોને આમંત્રણ આપે છે. ભારતમાં મોઢાના કેન્સરના કિસ્સાઓ વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે કે અહીંના લોકોને તમાકુ ચાવવાની આદત. આ રોગ માત્ર શારીરિક પીડા જ નથી આપતો, પરંતુ વ્યક્તિના આત્મવિશ્વાસ અને સામાજિક જીવનને પણ

0: છિન્ન ભિન્ન કરી નાખે છે. શ્વાસ લેવામાં તકલીફ પડવી, અકાળે વૃદ્ધત્વ આવવું અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી એ તમાકુ સેવનના સામાન્ય પરિણામો છે. જેની અવગણના કરવી એ મૃત્યુને સીધું આમંત્રણ આપવા સમાન છે. તે 11 અલગ અલગ પ્રકારના કેન્સરનું કારક સાબિત થાય છે. આ ઉપરાંત હૃદયરોગ, રક્તરોગ તથા પ્રજોત્પત્તિમાં તકલીફ જેવા રોગોનું પણ ઘર છે. યુવા મિત્રો, આ તો વાત હતી કે વ્યસનના બંધાણીઓ કેવી વ્યક્તિગત તકલીફો ભોગવે છે, પરંતુ આ ઉપરાંત પણ તમાકુ અને વ્યસનો પર્યાવરણ, સમાજ તથા આર્થિક રીતે પણ ઘણા નુકસાનકારક પુરવાર થાય છે.
1: તો સાથીઓ, આજે આપણી સાથે રૂચિતા બેને તમાકુ અને યુવાનોના સ્વાસ્થ્ય પર તેની અસર વિશે ખૂબ જ સરસ વાત કરી. તેઓ આગળ પણ આપણી સાથે વાત કરશે, પરંતુ દોસ્તો, તે પહેલા કંઈક મનોરંજન તો થઈ જાય ને. તો ચાલો યુવા મિત્રો, આ સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો હવે આપણે ફરીથી રુચિતાબેનને સાંભળીએ.
1: ચાલો તો હવે આપણે સૌ પ્રથમ સૌથી મહત્વના મુદ્દા ઉપર વાત કરીએ, તે છે પર્યાવરણ માટે વ્યસન કેવી રીતે જોખમી પુરવાર થાય છે. વૈશ્વિક સ્તરે જોઈએ તો સિગારેટનો અજ્વલનશીલ ભાગ કે જેને સામાન્ય કચરો સમજીને જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે, તે બહુ જ ઘાતક પ્રકારના કેમિકલ્સથી ભરપૂર હોય છે. અને જ્યારે આ બધો કચરો પાણીમાં ઠાલવવામાં આવે તો આ કેમિકલ્સ પાણીને પ્રદૂષિત કરે છે, તથા જો જમીન પર ફેંકવામાં આવે તો જમીનમાં ભળીને તે માટીમાં કેમિકલ્સ ભેળવે છે. આ ઉપરાંત સૌથી મોટી અને સૌથી ગંભીર બાબત છે તેના ધુમાડાથી થતું વાયુ પ્રદૂષણ. જી હા, આપણે સર્વે આ ગંભીર મુદ્દાથી પરિચિત જ છીએ, પણ યુવા મિત્રો, શું તમને તેની આંકડાકીય માહિતીનો અંદાજો છે? મિત્રો, ઇન્ટરનેટ પરથી મેળવેલી માહિતી પ્રમાણે વાર્ષિક સ્તરે આ વ્યસની પદાર્થો 84 મિલિયન મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન કરે છે, તથા વાતાવરણમાં બદલાતી અસરો અને ગ્લોબલ વોર્મિંગમાં બહોળા પ્રમાણમાં ફાળો આપે છે. જોયું યુવા મિત્રો કે આટલી નાની સિગારેટ તથા તમાકુની પડીકી કેટલી ઘાતક અને ખતરારૂપ સાબિત થાય છે. માત્ર માનવોને જ નહીં પરંતુ કુદરતને પણ તેનાથી એટલું જ નુકસાન ભોગવવું પડે છે. ચાલો હવે તમને હું તે જણાવું કે આ વ્યસનો સમાજ તથા આર્થિક પરિસ્થિતિને કેવી રીતે તકલીફ આપી શકે. સૌ પ્રથમ તો આપણે જાણીએ જ છીએ કે દરેક વસ્તુઓનો ફેલાવો કોઈના પ્રભાવથી જ થાય છે. આ ઉપરાંત પણ જોઈએ તો બીડી, સિગારેટના ધુમાડા ઘરમાં બધાના વચ્ચે રહીને કરવામાં આવે તો પરિવારના અન્ય સભ્યોના શ્વાસમાં જાય છે અને તેમને પણ ફેફસાની બીમારીઓ માત્ર શ્વાસમાં તેના કણ જવાથી થઈ શકે છે. ઘરમાં બાળકો માટે તથા ગર્ભવતી સ્ત્રીઓ માટે તો તે ઘણું જ ખતરારૂપ સાબિત થાય છે. અને બાળકો, તરુણો, યુવાનોના મગજ પર એવી ખરાબ અસર પડે છે કે આ વ્યસનો કોઈ બદિયો નથી પરંતુ સામાન્ય શોખ છે અને સ્ટેટસની બાબત છે. યુવા મિત્રો, અને અહીં જ આ બધાની વચ્ચે પગ પેસારો થાય છે આર્થિક તંગીનો. લગભગ તમે સમજી જ ગયા હશો કે આ બધી આરોગ્યને લગતી બીમારીઓ યુવાનોમાં દેખાદેખી, શોખ તથા કુલ બનવાની રેસ, ક્ષમતા વગરના વ્યસન માટેના કરવામાં આવી રહેલા ખર્ચા જ આર્થિક તંગીને ઊભી કરે છે. આવી મોટી મોટી બીમારીઓનો ઈલાજ બહુ જ ખર્ચાળ હોય છે. આ ઉપરાંત બીડી, સિગારેટ તથા તમાકુ જેવા પદાર્થો પણ સમયાંતરે મોંઘા થતા જાય છે. વ્યસની લોકો કે જેમને બહુ જ ખરાબ લત લાગેલી છે તેઓ આવા પદાર્થો મોંઘા થાય તેમ છતાં પણ તેનો વિચાર્યા વગર તેની પાછળ ખર્ચો કરતા હોય છે અને વ્યસન ચાલુ જ રાખે છે. યુવાનો દેખાદેખીની આડમાં ઉતરી આવે છે અને મોંઘા મોંઘા વ્યસની પદાર્થો જેમ કે ઈ સિગારેટ, મોંઘી કંપનીની સિગારેટ તથા હુક્કા પીવા હુક્કા બારમાં જાય છે અને પૈસાનો સિગારેટના ધુમાડા સમાન જ ધુમાડો કરે છે. આ બધાની સૌથી માઠી અસર તો ગરીબ ઘરોમાં જ જોવા મળે છે. પહેલાથી તંગીનો સામનો કરી રહેલા પરિવારો આવી આદતોથી આવતી બીમારીઓ અને તેના ઈલાજ તથા યુવાનોની હટ અને બેદરકારી તેમને વધુ ને વધુ કંગાળી તરફ લઈ જાય છે. યુવા મિત્રો, વિચારો કે જો અગર આવી બધી બદીઓ પાછળ થતો પૈસાનો વેડફાટ અટકાવીને તે પૈસાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો યુવાનો પોતે પોતાનું જ જીવન સારી રીતે સવારી શકે છે. સારા એવા કૌશલ્યો શીખવા, શિક્ષણ પ્રાપ્ત કરવા અને બચતમાં આ પૈસાનો ઉપયોગ થાય તો આગળ જઈને તેઓ પોતાનું જ સુવર્ણ જીવન કંડારી શકે છે. અને આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા લોકો પણ જો પૈસાનો વેડફાટ કરવાનું બંધ કરે, બચત કરવાનું શરૂ કરે તો તેમના બાળકોને સારું શિક્ષણ આપી શકે છે, તેમની આ પરિસ્થિતિને ભવિષ્યમાં સુધારી શકે છે. યુવા મિત્રો, વ્યસન એક ખૂબ જ ઊંડી ખાઈ છે, એક માયાજાળ સમાન છે. જો અગર તેમાં ફસાઈ જવાય તો તેમાંથી પરત ફરવાનો માર્ગ વહેલા મળતો નથી, તે મળવો અઘરો છે પરંતુ અશક્ય તો બિલકુલ નહીં. હા, કોઈ પણ સારી આદત પડતા વાર લાગે છે અને ખરાબ આદત છોડતા વાર લાગે છે, પરંતુ તે માટેના પ્રયત્નો સદંતર ચાલુ રાખવામાં આવે તો આવી કુટેવોને છોડી શકાય છે. કાંઈ પણ અશક્ય નથી હોતું, પણ તેની સાથે કરવામાં આવતા પ્રયત્નો ઓછા વધારે કરવા પડતા હોય છે. અને જો એમ લાગે કે આ માયાજાળમાં ઘણી ગંભીરતાથી ફસાઈ ગયા હોય તો તેની બહાર નીકળવા માટેનું સૌથી પ્રથમ પગલું છે સ્વીકાર કરવો અને ત્યારબાદ નિર્ણય કરવો. જ્યારે વ્યક્તિ મનથી નક્કી કરી લે છે કે તેને કુટેવ છોડવી છે ત્યારે અડધી જંગ તો તે ત્યારે જ જીતી લે છે. વ્યસન છોડવું સરળ નથી હોતું, તેના એકાએક બંધ કરવું એકદમ અશક્ય છે. તેની માટે વ્યસનની માત્રા રોજબરોજ ધીમે ધીમે ઘટાડીને શરૂઆત કરવી સૌથી સરળ ઉપાય છે. આ ઉપરાંત તબીબી માર્ગદર્શન હેઠળ થેરાપીનો પણ સહારો લઈ શકાય છે, તથા જ્યારે પણ તમાકુ કે ધૂમ્રપાન કરવાની ઈચ્છા થાય તો પોતાનું ધ્યાન બીજી તરફ વાળવું, જેમ કે પાણી પીવું, ઊંડા ઊંડા શ્વાસ લેવા, વરિયાળી

0: અને ઇલાયચી જેવી કુદરતી વસ્તુઓ આરોગવી, વ્યસન પ્રોત્સાહિત કરતા લોકોથી અંતર જાળવવું આ તેના સામાન્ય ઉપાયો છે. યુવા મિત્રો, એ બાબતનું ધ્યાન રાખવું કે જો તમારી આસપાસ કોઈ પોતાની નજીકનું કે તમે પોતે જો વ્યસન મુક્તિનો નિર્ણય લઈને તેના પ્રયત્નો કરતા હોવ તો શરૂઆતના થોડા દિવસો માનસિક બેચેનીનો પણ અનુભવ થતો હોય છે, પણ મન મક્કમ રાખવાથી તથા તેની માટે યોગ તથા ધ્યાન કરવાથી આવી બેચેનીમાંથી ધીમે ધીમે રાહત મળે છે. મિત્રો, તમે આ લડાઈમાં તમે એકલા નથી. ભારત સરકારની વ્યસન મુક્તિ હેલ્પલાઇન, નશા મુક્ત ભારત વેબસાઇટ અને ટોલ ફ્રી હેલ્પલાઇનનો સંપર્ક કરીને એમર્જન્સીમાં તાત્કાલિક મદદ મેળવી શકો છો. મદદ મેળવવા માટે ક્યારેય પણ નાનપ ન અનુભવતા. તમારો આ નાનકડો સંકલ્પ તમારું ભવિષ્ય સુધારી શકે છે અને સ્વસ્થ જીવન આપી શકે છે. યુવા મિત્રો, અંતમાં તો મારે એટલું જ કહેવું છે કે જો તમારે નશો કરવો હોય તો તમે તમારી પોતાની પ્રગતિનો કરો, પોતાના દેશના વિકાસમાં ભાગીદાર બનવાનું કરો. તમારા પરિવાર માટે તમે તેમનું પોતાનું વિશ્વ છો. તો આવો, આજે આ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે આપણે સૌ સાથે સંકલ્પ લઈએ કે આપણે આપણા શરીરને વ્યસનનું ઘર નહીં બનવા દઈએ. આપણે એક એવા નશામુક્ત દેશનું નિર્માણ કરવા પ્રયત્ન કરીશું કે જ્યાં યુવાનોનો જોશ ધુમાડામાં નહીં પરંતુ રાષ્ટ્રના નવ નિર્માણમાં દેખાશે. તો નશા, તમાકુ અને ધૂમ્રપાનને કહો અલવિદા અને તમારા સ્વસ્થ જીવનને ખુશીથી આવકારો.
1: મિત્રો, આપણને રુચિતાબેને તમાકુ અને યુવાનોના સ્વાસ્થ્ય પર તેની અસર વિશે ખૂબ જ સરસ વાત કરી. સાથીઓ, આપણે જાણીએ છીએ કે તમાકુ એકદમ છોડવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેથી શું કરવું જોઈએ? તો દરરોજ થોડી થોડી માત્રામાં ઘટાડવું જોઈએ. જેમ કે રોજની સિગારેટ, ગુટકા એક એક કરીને ઓછા કરવા જોઈએ. પછી મિત્રો, આપણે જોવું જોઈએ કે આપણને ક્યારે ઈચ્છા થાય છે. ચા કોફી પછી, મિત્રો સાથે કે સ્ટ્રેસમાં જો આપણને ઈચ્છા થતી હોય તો આપણે તમાકુનું સેવન ન કરવું જોઈએ. બીજી પ્રવૃત્તિઓમાં લાગી જવું જોઈએ. જ્યારે બહુ જ ઈચ્છા થતી હોય પાણી પી લેવું જોઈએ અને ફળો ખાવા જોઈએ. અમુક વાર એવું થાય ને મિત્રો, આપણે નવરાશમાં બેઠા હોય ને તો આપણને લત વધુ થાય છે. એટલા માટે આપણે આપણા હાથ અને મગજને વ્યસ્ત રાખવા જોઈએ. ચાલવા જવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ કે કોઈપણ કામમાં આપણે વ્યસ્ત રહેવું જોઈએ. આપણે કોઈનો સપોર્ટ પણ લેવો જોઈએ. પરિવાર કે આપણા મિત્રોને પણ આપણે કહી શકીએ છીએ કે હું આ તમાકુ છોડવા માંગુ છું, કાં તો તમે સિગરેટ પીતા હોય તો તમને કોઈ યાદ અપાવે અને પ્રોત્સાહન આપે કે ભાઈ તું તો છોડવાવાળો હતો ને. આપણી ઈચ્છા માત્ર છે ને સામાન્ય રીતે 5-10 મિનિટ માટે જ હોય છે. તો આપણે આપણી ઈચ્છાને કંટ્રોલમાં રાખવા માટે ઊંડો શ્વાસ લેવાનો, પાણી પીવાનું અને પોતાને કહેવાનું, હું થોડી મિનિટ રોકી શકું છું. જો લત ખૂબ જ વધારે પ્રમાણમાં વધી ગઈ હોય ને તો ડૉક્ટર અથવા હેલ્થ સેન્ટર આપણને મદદ કરી શકે છે. ત્યાં નિકોટિન ગમ, પેચ જેવી સારવાર પણ હોય છે, તો આપણે તે સારવાર કરાવવી જોઈએ. મિત્ર, તમાકુ એક એવી વસ્તુ છે જેમાં નિકોટિન નામનું આદત લગાનાર રસાયણ હોય છે. તેનો ઉપયોગ ઘણી રીતે થાય છે, જેમ કે સિગારેટ, બીડી, ગુટખા, પાન મસાલા, ચાવવાનું તમાકુ. આપણે જાણીએ છીએ તમાકુ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. ખબર હોવા છતાં પણ આપણે તેની લત નથી છોડતા. તેનાથી આપણને ફેફસાનું કેન્સર થવાનું જોખમ વધે છે, હૃદયરોગ અને સ્ટ્રોકનો ખતરો, મોં અને દાંતની ગંભીર બીમારીઓ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે, લત લાગી જાય છે અને છોડવું ખૂબ જ મુશ્કેલ બને છે. હવે લત કેમ લાગે છે? તો તમાકુમાં રહેલું નિકોટીન મગજને થોડા સમય માટે આરામ જેવી લાગણી આપે છે, એટલે વ્યક્તિને વારંવાર લેવાની ઈચ્છા થાય છે, પરંતુ એ શરીરને ધીમે ધીમે નુકસાન કરે છે. તો સાથીઓ, જેટલા પણ લોકો કોઈ પણ વસ્તુનું વ્યસન કરતા હોય તો આપણે તેને ધીરે ધીરે છોડી દેવું જોઈએ, કેમ કે આપણા સ્વાસ્થ્ય પર જ અસર કરે છે. આગળ જતા કશું પણ ગંભીર બીમારી થાય કે કોઈ પણ નુકસાન થશે આપણા શરીરને, તો એ આપણે જ ભોગવવાનું છે. તો આપણે પછી હમણાંથી જ કેમ ના ચેતી જઈએ? આપણે ધીરે ધીરે વ્યસનની લત ઓછી કરીને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મનસુરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.
2: FM ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
3: હેલો FM ગોધરા.
4: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
2: દર રવિવારે
5: સવારે 10 કલાકે
2: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડ

0: રેકોર્ડિંગ સમય
1: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
2: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
2: 252727.
0: અને ગોધરાનો STD કોડ છે 026720672.

શ્રોતા મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો તમાકુ અને યુવાનોના સ્વાસ્થ્ય પર તેની અસર. વક્તા હતા રૂચિતા કોન્ટ્રાક્ટર અને પ્રવક્તા સદફ મંસૂરી. સાથે સાંભળ્યા હિન્દી ફિલ્મી ગીતો.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ કવિતા કૃષ્ણમૂર્તિ, શ્રદ્ધા અને ખુશનુમના સ્વરે ગવાયેલ ખામોશી ફિલ્મના આ ગીતથી.

0: એટલે આટલું ધ્યાન રાખવું.
1: એટલે આપણે શું કરીએ છીએ ઘણી વાર, પ્રાકૃતિક ખેતીને દોષ આપીએ છીએ. કેમ દોષ આપે છે? હું જીવામૃત અને ઘન જીવામૃત નાખી દઉં, મેં પ્રાકૃતિક ખેતી કરી પણ ઉત્પાદન મળતું નથી. પણ મારું આપને ફરી ધ્યાન દોરવાનું છે કે તમામ આયામોનો ચોકસાઈથી પાક ઉત્પાદનના અંદર જો આ કામ કરવામાં આવે તો ઉત્પાદન મળે છે, ઉત્પાદન મળે છે અને ઉત્પાદન
0: મળે છે.
2: એટલે ખરેખર આ શ્રોતાઓએ સમજવા જેવી વાત છે
0: કે
2: પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતી ને જૈવિક ખેતીમાં કેટલો ડિફરન્સ છે અને કઈ ખેતી આપણે અપનાવવી જોઈએ.
3: કેટલી સાચી વાત છે ને મિત્રો, સંકર એટલે કે હાઇબ્રિડ બિયારણોનું અવલંબન છોડીશું, આક્રમણકારી વિદેશી વૃક્ષો કે વનસ્પતિનો ફેલાવો અટકાવીશું, કેમિકલ્સ ખાતરો અને દવાઓનો વપરાશ બંધ કરીશું, તો જ જૈવિક વિવિધતા ટકી રહેશે, આપણને પણ ફાયદો થશે.
4: આ માટે તમારી નજીકની બીએમસી, ટીએસસી કે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડનો સંપર્ક કરો અને આપણી આ અણમોલ જૈવ વિવિધતાને બચાવવા સક્રિય બનો.
3: એ માટે અમારો પણ સંપર્ક કરી શકો છો.
4: બિલકુલ,
3: નંબર તો જાણો છો જ,
4: 94-276-065-96. અને વધુ જાણકારી માટે પત્ર લખો આ સરનામે,
3: જૈવિક વિવિધતાનું જતન,
4: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
3: અરણ્ય ભવન,
4: બી વિંગ,
3: 5મો માળ,
4: સેક્ટર 10, ગાંધીનગર.
3: તો આવતા રવિવારે આવી જ રસપ્રદ વાત લઈને ફરી મળીશું. ત્યાં સુધી ગૌરવથી ગાજો.

શ્રોતા મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. સાંભળીએ લતા મંગેશકરના સ્વરે ગવાયેલ હિના ફિલ્મનું આ ગીત. ગીતકાર અને સંગીતકાર છે રવિન્દ્ર જૈન.

કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી સાહિબા ફિલ્મનું ગીત અનુરાધા પૌડવાલ, જોલી મુખર્જી અને સાથીદારોના સ્વરે ગવાયું. શબ્દો હતા આનંદ બક્ષીના અને સંગીતકાર હતા શિવહરી. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલની ગરમીની સ્થિતિ દરમિયાન ખૂબ કાળજી રાખવા અને આ સંદર્ભે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી છે. આજે આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકોએ પાણી પીતા રહેવું જોઈએ અને તડકામાં બહાર નીકળતી વખતે સાવધાની રાખવી જોઈએ.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ઉનાળામાં વારંવાર ચર્ચાતી કેરીઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક પ્રદેશની પોતાની કેરી, તેનો પોતાનો સ્વાદ અને તેની પોતાની સુગંધ હોય છે. તેમણે ગુજરાતની કેસર કેરીનો પણ ઉલ્લેખ કર્યો.

0: महाराष्ट्र और कोंकण का हापुस, अल्फांसो, गुजरात का केसर, यह तो आमरस की जान है। उत्तर प्रदेश का दशहरी और मेरी काशी का लंगड़ा, बिहार का जर्दालू, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है। दक्षिण भारत जाइए तो बंगनपल्ली, तोतापुरी, नीलम, मलगोवा, यानी जगह बदलती है। आम का रूप रंग और उसका स्वाद भी बदल जाता है। आम की ये यात्रा अब गांव से ग्लोबल मार्केट तक भी पहुंच रही है।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 જૂને સુરતના પ્રવાસે આવશે. તેમની મુલાકાત સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક બાદ માહિતી આપતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે શ્રી મોદી 18,000 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી 5 જૂન 2026 રોજ બપોરે 2 વાગે સુરત ખાતે આવશે અને સૌ પ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે પ્લાન્ટમાં થવાની છે. એક જાહેર સભાને સંબોધન કરવા માટે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે. આ કાર્યક્રમમાં 18,000 કરોડથી વધુના સરકારના વિવિધ વિભાગોના મહત્વના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણનું થવાનું છે. જે સમગ્ર કાર્યક્રમ છે એ ઇકો ફ્રેન્ડલી દ્રષ્ટિએ થાય તે પ્રમાણે આયોજન કરવાનું અત્યારે અમારું આયોજન છે.
1: રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરાશે. આ અગાઉ વર્ષ 2011માં વસ્તી ગણતરી કરવામાં આવી હતી. વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ જણાવ્યું 30 જૂન સુધી ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા અને અન્ય મિલકતો સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરી ઝુંબેશમાં તમામ નાગરિકોને સહભાગી થવા શ્રી મયાત્રાએ અનુરોધ કર્યો છે. છેલ્લા 3 દિવસ દરમિયાન વાયરસ સંક્રમણના કારણે એક પણ સિંહનું મૃત્યુ થયું નથી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડેએ આજે ગીરમાં એશિયાઈ સિંહોમાં સંક્રમણની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું વન વિભાગ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવાતા હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. તેમ છતાં સાવચેતી અને સતર્કતાના ભાગરૂપે વન વિભાગ, વેટરનરી નિષ્ણાતો અને ફિલ્ડ સ્ટાફની વિશેષ ટીમો સતત સિંહોના આરોગ્ય પર નજર રાખી રહી છે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1,100 કરોડ રૂપિયાના માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ પણ તપાસમાં જોડાઈ છે. એનઆઈએની તપાસ સાથે હવે આ કેસ માત્ર માદક પદાર્થની હેરાફેરીનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય માળખું, વિદેશી જોડાણ અને દેશવ્યાપી શૃંખલાની તપાસ સુધી પહોંચે તેવી સંભાવના છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 1 વર્ષમાં હિમોફિલિયા એટલે કે લોહી ગંઠાવવા માટે જરૂરી તત્વોની ઉણપથી થતી બીમારીના 669 દર્દીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સારવાર નિઃશુલ્ક આપવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘી તબીબી સારવારના ભારણમાંથી મુક્તિ અપાવવા માટે સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. હિમોફિલિયા દર્દીઓ માટે જરૂરી એવા ક્લોટિંગ ફેક્ટરના ઇન્જેક્શન ખૂબ જ મોંઘા હોવાથી સામાન્ય અને ગરીબ દર્દીઓ તે ખરીદી શકતા નથી. ત્યારે દર્દીઓની આર્થિક મુશ્કેલીઓને સમજીને સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી કોમર્શિયલ લિમિટેડ મારફતે આ મોંઘા ઇન્જેક્શનોની જથ્થાબંધ ખરીદી કરી છે. ખગોળશાસ્ત્રમાં રસ ધરાવતા લોકો માટે આજની રાત ખૂબ જ ખાસ રાત બનવા જઈ રહી છે. આજે રાત્રે સંપૂર્ણ ચંદ્ર બ્લુ માઇક્રોમૂન તરીકે દેખાશે, જે આ વર્ષ 2026નો સૌથી નાનો પૂર્ણચંદ્ર હશે. આ અંગે ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી પરિષદ ગુજકોસ્ટના સલાહકાર નરોત્તમ સાહુએ જણાવ્યું આ દ્રશ્ય નિહાળવા રાજ્યના વિજ્ઞાન કેન્દ્રોમાં જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
3: इसका ब्लू मून किया जाता है. ब्लू मून ब्लू कलर का नहीं है बट इनका एक स्पेशलिटी होता है. ये ब्लू मून होता है क्योंकि ये मई महीने का सेकेंड फुल मून है. ये बहुत ही यूनिक है. नॉर्मल ब्लू मून जो होता है 2.5 से 3 साल के अंदर में देखने के लिए मिलता है बट ऐसा माइक्रो ब्लू मून को देखने के लिए हमको 27 ईयर तक वेट करना पड़ेगा. मून देखने के लिए इसमें कोई स्पेशल अरेंजमेंट का जरूरत नहीं है. कहीं पे भी जहां पे स्काई क्लियर है तो खाली आंखें में देख सकते हैं.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/

0: યુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષોભ ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.
1: अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर और डे 3 में वेरी वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक.
0: શક્તિપીઠ અંબાજી ખાતે જેઠસુદ પૂનમને પગલે આજે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગરમીને ધ્યાને લઈ છાંયડા માટે મંડપ, પંખા, ફુગર સહિત છાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ પણ માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે.
2: વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે. મંદિરમાં ભક્તોને તડકો ન લાગે માટે પૂરા મંડી

0: જીના દર્શનાર્થે આવ્યા હતા. આ અંગે વહીવટદાર કૌશિક મોદીએ વધુ માહિતી આપી છે.
1: સર્વે ભક્તોને વ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ રીતે દર્શન થાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કટિબદ્ધ છે. મંદિરમાં ભક્તોને તડકો ન લાગે માટે પુરા મંડપમાં ડોમ બનાવેલો છે, સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી છે, પાણીના ફુગરની વ્યવસ્થા કરી છે, મંદિરમાં ઠંડા પાણીના કુલરો ચાલુ છે. આ સિવાય ઠંડી છાશ ભક્તોને વિનામૂલ્યે મંદિર ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે.
0: ક્રિકેટ. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે આ સિઝનનો ખિતાબી મુકાબલો રમાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. બંને ટીમોની તેમના બીજા આઈપીએલ ખિતાબ પર નજર છે. ગુજરાતે 2022માં તેમનો પ્રથમ તાજ જીત્યો હતો, જ્યારે આરસીબી ગત સિઝનમાં જીતેલો ખિતાબ બચાવવા પ્રયાસ કરી રહી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બરડા પરિક્રમા મૂનલાઇટ સાયકલ રાઇડને ચોપાટી ખાતેથી પ્રસ્થાન કરાવી. આ રાઇડમાં પોરબંદર, રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ભાણવડ તેમજ ધ્રાંગધ્રા સહિત અમદાવાદ, જસદણ, ખંભાળિયા, કેશોદ, મહેસાણા અને વડોદરા જેવા શહેરોના સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આજે કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે યુવકના મોત થયા છે. કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર બાઇક પર સુરત જઈ રહેલા બે શ્રમિક યુવકો સાથે અથડાતા અકસ્માત થયો હતો. આજે 31 મે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે આકર્ષણનો પર્દાફાશ, તમાકુ અને નિકોટીનના વ્યસનનો પ્રતિકાર કરવો, જે અંતર્ગત પાટણ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તો ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ખાસ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને ગરમીની સ્થિતિમાં કાળજી રાખવા અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી. રાજ્યમાં આવતીકાલથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ થશે. કચ્છના દરિયામાંથી પકડાયેલા 118 કિલો માદક પદાર્થના કેસની તપાસમાં એનઆઈએ જોડાઈ. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: થી ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહેવાય.
1: અચ્છા,
0: હવે આપણને બીજો પ્રશ્ન થાય કે ભાઈ આ શું કામ કરવું, બરાબર? આ આપણે જે ઢાંકણ ડુબડ કરવાનું છે એ શું કામ કરવું, બરાબર? મલ્ચિંગ પડનો ઉપયોગ ભેજને ઉડી જતો અટકાવવા તે માટે આવરણ તરીકે કરવામાં આવે છે, જેથી ઓછા પાણીએ વધારે આપણે ઉત્પાદન મેળવી શકીએ,
1: એટલે
0: પાણીની બચત, બરાબર? પછી આવે કે ભાઈ આ જે મલ્ચિંગ છે તો એ ક્યાં ક્યાં પાકોમાં આપણે કરી શકીએ, તો એમાં આવે કે ભાઈ શાકભાજી પાકો જેવા કે ટમેટા છે, મરચી, વેલાવાળા શાકભાજી, તડબૂચ, ટેટી, તેમજ ફળ પાકો જેવા કે પપૈયા, જામફળ અને ગુલાબ, ગલગોટા જેવા ફૂલ પાકોમાં મલ્ચિંગ છે એ ખૂબ જ લાભદાયી થાય છે.
1: હવે મલ્ચિંગના આટલા સરસ મજાના લાભ મળતા હોય તો એના વિશે વધારે આપણે વાત કરીએ કે મલ્ચિંગ છે ને એ જુદા જુદા બે પ્રકારે થતું હોય. એકને કહેવાય ઓર્ગેનિક મલ્ચિંગ અને બીજું કહેવાય ઇનઓર્ગેનિક મલ્ચિંગ. હવે આ ઇનઓર્ગેનિક મલ્ચિંગ છે ને એને પ્લાસ્ટિક મલ્ચિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓર્ગેનિક મલ્ચિંગની જો વાત કરું ને તો સામાન્ય રીતે જે સેન્દ્રિય પદાર્થો છે, એટલે કે પાક છે એના જે પાંદડાઓ ખરી જતા હોય, આપણું ખાતર છે કે પછી લીલા ઘાસ છે, એ બધાના ઉપયોગથી જે મલ્ચિંગ થાય ને એને ઓર્ગેનિક મલ્ચિંગ કહેવાય છે. અને ઇનઓર્ગેનિક અથવા તો જેને આપણે પ્લાસ્ટિક મલ્ચિંગ એવું નામ જ આપ્યું છે, તો પછી હવે સ્વાભાવિક છે કે મિત્રોને સમજાય જ જશે કે ઇનઓર્ગેનિક મલ્ચિંગ છે એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે મલ્ચિંગ તરીકે.
0: બરાબર.
1: એટલે પાકની જે પ્રમાણેની જરૂરિયાત હોય એ રીતે અલગ અલગ રંગના અને અલગ અલગ જાડાઈના પ્લાસ્ટિક છે એ મલ્ચિંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
0: વાહ, એટલે રંગ પણ જુદા જુદા હોય છે. પછી કાનનબેન, આજે તમે વાત કરી બે પ્રકારના મલ્ચિંગ, એમાં પહેલો પ્રકાર લઈએ આપણે ઓર્ગેનિક મલ્ચિંગ, તો આપણે ઓર્ગેનિક મલ્ચિંગના ફાયદાઓ અને ગેરફાયદાઓ જો જોઈએ તો સૌથી પહેલા ફાયદા જોઈએ તો ઓર્ગેનિક મલ્ચિંગનો ભાવ છે એ ખૂબ ઓછો હોય છે, બરોબર? એટલે સસ્તા પડે આપણને. પછી ઓર્ગેનિક મલ્ચિંગ જમીનની ફળદ્રુપતા છે એ વધારે. ઓર્ગેનિક મલ્ચિંગ જમીન ઉપર પાથર્યા પછી કોઈ પણ જાળવણી છે ને આપણે રાખવી પડતી નથી, એટલે એનું મેન્ટેન કંઈ કરવું ના પડે. પછી હવે ઓર્ગેનિક મલ્ચિંગના ગેરફાયદાની વાત કરીએ તો ઓર્ગેનિક મલ્ચિંગમાં જીવાતનું પ્રમાણ વધારે હોય છે અને તે શરૂઆતમાં ઉગતા બીજને નુકસાન પહોંચાડે છે. પછી બીજું આવે, ઓર્ગેનિક મલ્ચિંગ બીજ ઉગ્યા પહેલા પાથરતી વખતે 3 ઇંચ કરતા વધારે જાડું થઈ જાય તો બીજ ઉગી શકતા નથી, એટલે વધારે વજન થઈ ગયું એટલે બીજને ઉગવામાં તકલીફ પડી જાય. પછી આવે ઓર્ગેનિક મલ્ચિંગમાં દરેક એગ્રીકલ્ચરલ વેસ્ટનો ઉપયોગ કરી શકાતો નથી. ઘણા બધા એગ્રીકલ્ચર વેસ્ટમાં એસિડિક પ્રમાણ વધારે હોય છે, તેથી તેનો સીધો ઉપયોગ થતો નથી, તેથી તે જમીન અને પાક બંનેને નુકસાન કરે છે.
1: એટલે જો ઓર્ગેનિક મલ્ચિંગ અપનાવવું હોય તો થોડીક એની જાણકારી આપણને હોવી જરૂરી છે. હવે એવી જ રીતે પ્લાસ્ટિક મલ્ચિંગની વાત કરીએ અથવા જેને આપણે ઇનઓર્ગેનિક મલ્ચિંગ તરીકે ઓળખીએ છીએ એની વાત કરીએ,
0: બરોબર,
1: તો આપણે પ્લાસ્ટિક મલ્ચિંગના ફાયદાની વાત કરીએ ને તો જમીનમાં ભેજ છે ને એ લાંબા સમય સુધી ટકી રહે. પછી પ્લાસ્ટિક મલ્ચિંગને કારણે જમીનના ભેજનું સીધું બાષ્પીભવન અટકે અને એ રીતે પાણીનો વ્યય પણ અટકે.
0: બરાબર.
1: નીંદણની વૃદ્ધિ એ પ્લાસ્ટિક મલ્ચિંગ છે ને એ અટકાવે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એની સાથે સાથે પાણી અને હવા દ્વારા થતું જમીનનું ધોવાણ પણ અટકે છે.
0: બરાબર.
1: પ્લાસ્ટિક મલ્ચિંગમાં એવું પણ જોવા મળ્યું છે કે બીજનું અંકુરણ લગભગ 2-3 દિવસ વહેલા થઈ જાય છે.
0: અચ્છા.
1: ઉત્પાદનમાં પણ એ વધારો કરે છે અને નેમેટોડ્સની વસ્તી ઓછી જોવા મળે છે. પણ દરેક સિક્કાને 2 બાજુ છે.
0: બરાબર.
1: એમ પ્લાસ્ટિક મલ્ચિંગની પણ કેટલીક મર્યાદાઓ છે. તો જો એની વાત કરીએ તો એક તો એનો ખર્ચો વધારે આવે છે અને નર્સરી દ્વારા જો તૈયાર કરેલા કુમળા રોપાઓ છે તો એ બળી જવાની સંભાવના પણ રહે છે. પછી ટોપ ડ્રેસિંગ ખાતર કઈ રીતે આપવું જો પ્લાસ્ટિક મલ્ચિંગ કરી લીધું હોય તો, એ પણ મુશ્કેલી પડે છે. ઉંદરો દ્વારા પ્લાસ્ટિક છે એને નુકસાન થવાની શક્યતાઓ રહેતી હોય છે.
0: બરાબર.
1: ઉપરાંત વરસાદમાં માટીનું ધોવાણ પણ વધારે થાય છે પ્લાસ્ટિક મલ્ચિંગના કારણે.
0: બરાબર.
1: એક બહુ મોટો ખતરો પર્યાવરણ ઉપર એ હોય છે કે પ્લાસ્ટિકનો જે કચરો છે એને કારણે જમીન અને વાતાવરણ બંને પ્રદૂષિત થવાની પણ સંભાવના રહે છે.

0: બેન જીવી બેન ને હો ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન ને હો ડાયરાના મિત્રોને જા જા કરીને રામ રામ રામ રામ.
2: એ રામ રામ કાનનબેન, રામ રામ.
1: રામ રામ વિરલભાઈ, આજે કઈ કામ નવા વિષય ઉપર મિત્રોને માહિતી આપીએ?
2: હા, આજે નવો વિષય લઈએ. આજનો વિષય એવો છે કે બાગાયતી પાકોમાં મલ્ચિંગનું મહત્વ. એટલે મલ્ચિંગ એટલે આપણે આમ સીધી ભાષામાં કહીએ તો આવરણ, આચ્છાદન,
1: ઢાંકવું. આપણે જેને કહીએ ને, કુંડી ખુલ્લી હોય તો આપણે કેમ એને ઢાંકી દઈએ? હા, એમ મૂળિયા ખુલ્લા ન રહેવા જોઈએ એવી વાત છે, બરોબર ને?
2: બરોબર. તો કાનનબેન, એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય કે ભાઈ મલ્ચિંગ એટલે શું? તો જમીનમાં રહેલા ભેજને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે છોડ, પાક કે ઝાડની આજુબાજુના વિસ્તારની જમીનને કુદરતી તેમજ કૃત્રિમ પદાર્થ

0: છે. આ પ્લાસ્ટિક મલ્ચિંગ છે એ પ્રાણીઓ માટે પણ હાનિકારક બને છે.
1: બરોબર.
0: અને પાતળું જો હોય પ્લાસ્ટિક તો એક વખત તમે મલ્ચિંગ કરો પછી બીજી સિઝનમાં એ તમને કામ લાગતું નથી. એટલે આ બધા જે છે એ પાછા પ્લાસ્ટિક મલ્ચિંગ છે એના ગેરફાયદા પણ આપણે જોઈ શકીએ છીએ.
1: બરોબર. હવે આપણે જોઈએ કાનનબેન, ભાઈ આ મલ્ચિંગ કરવું કેવી રીતે?
0: હા
1: બરોબર. તો એની જે તકનીક છે, એની પદ્ધતિ છે, તો પ્લાસ્ટિક મલ્ચિંગ પવન ન હોય ને તે સમયે પાથરવું જોઈએ.
0: બરાબર.
1: પછી મલ્ચિંગ કાગળમાં કોઈ ઘડિયો રહેવી જોઈએ નહીં, એટલે આમ સીધું વ્યવસ્થિત હોવું જોઈએ. બેડ ઉપર ચુસ્ત રીતે કવરિંગ થવું જોઈએ. અને પ્લાસ્ટિક મલ્ચિંગની બંને બાજુઓ ઓછામાં ઓછી 10 સેન્ટીમીટર દબાવી જોઈએ, અને તેની ઉપર 7 થી 10 સેન્ટીમીટર જેટલી માટી છે ને એ ઢંકાવી જોઈએ.
0: તો આમ જોઈએ ને વિરલભાઈ, તો ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિક મલ્ચિંગ બંને ચોક્કસપણે પોતપોતાના ફાયદા અને ગેરફાયદા ધરાવે છે. મિત્રોએ જેનો પણ ઉપયોગ કરવો હોય એની પ્રાથમિક જાણકારી મેળવી લેવી જરૂરી હોય છે. બરાબર.
1: એટલે બંને પ્રકારના મલ્ચિંગ ની જાણકારી હોય અને પછી ક્યુ મલ્ચિંગ આપણને વધારે અનુકૂળ પડે એ પ્રમાણે આપણે મલ્ચિંગ નો ઉપયોગ કરવો જોઈએ.
0: તો
1: આજે આપણે ચોરે છે ને બાગાયતી પાકોમાં મલ્ચિંગ નો ઉપયોગ એના વિશે મિત્રોને માહિતી આપી.

0: ને મિત્રો, હવે એક હળવી શૈલીનું નાટક સાંભળીએ. શીર્ષક છે એ નળ આવ્યો. ભાગ લેનાર કલાકારો છે ગિરીશ કેશવાલા, રેણુ યાજ્ઞિક અને સવિતા પટણી.
1: જલ્દી ઉઠા, અવાજ નથી સંભળાતો. નળ આવ્યો, તું તો પણ ફરી ઊંઘનસી છો. અરે નીંદર તો મને આવે છે, પણ નળ ચાલ્યો જશે ને તો બે દિવસ સુધી પાણી વિના કરશું શું?
2: કેટલા વાગે ઘડિયાળમાં?
1: 5. હવે ઉંચને ભાઈ સાહેબ, તું નળેથી વાસણ ભરતી જા અને હું સારતો જાઉં, જલ્દી પાણી ભરાઈ જાય.
2: એ તો બરાબર, પણ હું ઉઠીને જ્યાં સુધી ચા નહીં પીઉં ને ત્યાં સુધી મને કોંટો નહીં ચડે.
1: તારો કોંટો ચડશે ને ત્યારે ચડશે. આ ઘડિયાળનો કાંટો છે ને એ આગળ વધતો જાય છે, ખબર છે? મ્યુનિસિપાલિટીએ નળ આપવાનું 1/4 કલાકમાંથી હવે 1/2 કલાક કરી રાખ્યું છે, અને એ પણ એકાંતરા, સમજી?
2: તમે ગજબ, આમ ચર્ચા કરીને ટાઈમ શું કામ બગાડો છો? પ્રોફેસર છો તે, હાંડા ગાગર ડોલ તપેલા બધું લઈને ઉપડી જાઓ અને મૂકો લાઈનમાં, ત્યાં અબ ઘડી ચા પીને હું આવી. હા, જરા ઝડપ કરજો. અલા, મોલાના અશોકભાઈ, ચીનુ કાકા, સંતોકમાં દીનાબેન, એ બધા છે પાછા પાકા, અને એના વાસણ પાછા હોય ને તો આગળ કરી દે. બોલો, ઈ જોજો, બધા ન કરી દે.
1: ઘણું ધ્યાન રાખું છું, પણ એ બધા ક્યુની મેનરમાં સમજે છે કે?
2: તો આપણે મેનરને એક બાજુ મૂકી અને કોણી મારીને આગળ વધી જવાનું કહું છું, સમજ્યા?
1: પણ હું અધ્યાપક અને મારાથી આવું આવું આવું થાય? મારે
2: અધ્યાપક ગયા ઘીરે, આમ કરી કરીને તમે પાછળ રહી ગયા, સમજ્યા? રેવા દો હવે બધી વાતો.
1: પ્રાથમિક શાળાના એક સામાન્ય શિક્ષકમાંથી હું કોલેજનો પ્રોફેસર બની ગયો, અને તું પાછળ રહી ગયાનું કે છે?
2: એ પાછળ નહીં તો શું, જીવનમાં માત્ર ચોપડી વાંચીએ કઈ દી ન વળે, સમજ્યા? એક બે લેક્ચર દીધે ક્યાંય કાંઈ કરતા કાંઈ ન વળે, અને કાંઈ મળે નહીં.
1: તો
2: હોય ત્યારે જુઓ, મારી વાત સાંભળો.
1: હા,
2: કેરોસીન ગમે ત્યાંથી ન મળતું હોય તોય ઉપાડી લાવે, અને ગેસનો બાટલો ક્યાંયથી મળતો ન હોય અને ગમે ત્યાંથી ઘરમાં ગાલી દે ને ઈ બાયડો.
1: નીતા, તું મારી પ્રગતિનું હળહળતું અપમાન.
2: હું જરાય અપમાન કરતી નથી.
1: ખબર નથી કોલેજમાં વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં હું કેટલો પ્રિય છું, મારું કેટલું માન છે.
2: અરે માન બાન તો સમજ્યા, તમારે મોઢે તમે તમારા વખાણ કર્યા કરો અને અહમમાં ફાટ્યા જાઓ ને ઈ ન ચાલે, સમજ્યા? બાકી આ

0: આગળના મોલામાં માન તો છે, ખબર છે કોનું?
1: કોનું માન છે?
0: ઓલા રમેશભાઈ નું માન છે. રમેશભાઈ નું?
1: એ વળી કયા રમેશભાઈ?
0: ઓહો, તમે તો જાણે સાવ અજાણ્યા થઈ ગયા. રમેશભાઈ ને નથી ઓળખતા? એ નળ આવ્યો એમ સાંભળે કે એક હાથમાં બે અને બીજા હાથમાં બે ડોલ પકડી અને સૌથી આગળ ઝડપભેર નળ આગળ પહોંચી જાય ને, એ રમેશભાઈ ઓલા કંચનબેન ના વર, ખબર છે કે નહીં?
1: અરે
0: ઓછા કે નહીં?
1: પેલો એકવડિયા બાંધાનો છે તે?
0: અરે બાંધાની અત્યારે ક્યાં વાત કરો છો? આ છે લકડી છે, ભારે ફોરો. નળ આવ્યો નથી કે ઉઠ્યો નથી, સૌથી પહેલો પહોંચી જાય નળ આગળ, ઈ રમેશભાઈ.
1: અચ્છા, તો તારું કહેવાનું એમ છે કે તે ઉડીને નળ પાસે પહોંચી જાય?
0: હા, પહોંચી જાય, પહોંચી જાય.
1: તારી વાત તો સાચી છે, પણ પાણી ભરવામાં મારી પ્રગતિ ઓછી કહેવાય? ઓછી કહેવાય પાણી ભરવામાં? રમેશભાઈ છે ને, એ નળ આગળ કેડે હાથ દઈ અને બાદશાહની જેમ ઉભો છે.
0: એને લીધે તો કંચનબેન ની કાયા હમણાં હમણાં તો કંચન જેવી થઈ ગઈ છે. કંચન જેવી?
1: કંચન જેવી?
0: હા.
1: એ વળી કઈ રીતે?
0: લ્યો, આટલું નથી ખબર પડતી પ્રોફેસર શું કામ ને ત્યારે થયા? આ તો સાવ સીધી સાદી વાત છે.
1: સીધી સાદી કઈ રીતે? કંચનબેન તો સ્થૂળ શરીર ના છે અને તું કંચન જેવી કાયા કહે છે?
0: અરે એટલે જ કંચન જેવી કાયા કહેવાય ને. જો તમે સમજતા નથી, ચાલે તો પેટનું પાણી હલે છે.
1: રમેશભાઈ નું હલે, પછી એનું શા માટે હલે?
0: અરે મારું એ જ કહેવાનું છે ને પ્રોફેસર સાહેબ, હું એ જ કહું છું કે આ પાણીની તંગીમાં કંચનબેન મોહલ્લામાં ઉપડ્યા ઉપડતા નથી.
1: કેમ
0: કેમ વળી આ બધા દુષ્કાળના પાણીની તંગી અનુભવે છે, પણ કંચનબેન તો એવા છૂટે હાથે પાણી વાપરે છે કે મારો તો જીવ બળી જાય છે. અને એ પાછા કેવી રીતે શું કામ વાપરે છે, એના ધણીની આવડત ઉપર ફૂલ્યા સમાતા નથી. કેટલું પાણી ભરી આવે છે રમેશભાઈ?
1: એનો ધણી પાણી ભરવું, ઘર વાળવું, વાસણ માંજવા, આ સિવાય કરે છે શું? એ કોઈ પ્રિન્સિપાલ છે? એ તને ખબર છે એ શું કરે છે?
0: હવે એ જે કરતો હોય, જે કરે, એની મારે શું કામ પંચાયત કરવી જોઈએ? એ દેખાય તો છે ને જે કામ કરે છે એ. પતિની ફરજ શું છે બોલો તો?
1: શું ફરજ છે પતિની?
0: હવે લ્યો, એ તમને ખબર નથી? તમે જ કહો ને, બહુ ભણેલ છો તે વળી મોટા, બહુ આવડે છે તમને તો.
1: પતિની ફરજ સ્ત્રીને વફાદાર રહેવું અને રક્ષણ કરવું.
0: વફાદાર એટલે શું એ પેલા સમજાવો.
1: વફાદાર એટલે
0: રક્ષણ કરવું, બરાબર ને? એમ જ તમારું કેવું છે ને?
1: બરાબર છે.
0: હવે એને અચિંત કરી દેવી, કોઈ પ્રકારની ચિંતા પત્નીને ન રહે એવું કામ કરવું, એ પતિની ફરજ ખરી કે નહીં?
1: એમાં હું ક્યાં ના પાડું છું ભાઈ સાહેબ?
0: તમે ના પછી શેમાં પાડો છો? તમે મને પાણીની ચિંતામાંથી કેમે કોઈ ચિંતા વગરની બનાવી છે? રમેશભાઈએ કંચનબેનને ક્યારેય જિંદગીમાં વાંધો આવવા દીધો નથી.
1: તો મેં તને વાંધો આવવા દીધો છે એમ?
0: વાંધો નહીં તો શું? મારી મીઠી નીંદર બગાડી અને મને ઉઠાડી. જો અત્યારે મને
1: મારી નીંદર નથી બગડી,
0: પણ અત્યારે મને કેવી ઊંઘ આવતી હતી. મારે આખો દી ઘરનું કામ હોય, તમારે તો અહીંયા જઈને લેક્ચર ફાડવા છે, છોકરાને બે અક્ષર ભણાવવા છે.
1: લેક્ચર ફાડવા છે કોઈ કામ નથી એમ, અને તારે આખો દિવસ?
0: પણ મારે તો આખો દી રસોઈ કરવી, છોકરા સાચવવા, ઘરનું કામ કરવું, પાણીની લાઈનમાં જવું, આ બધા મારે કામ નહીં?
1: લાઈનમાં તો હું એ જઉં છું, નથી જતો લાઈનમાં?
0: પણ આ જુઓ, આ કંચનબેન તો કેવા છત્રી પલંગે ઘસ ઘસા ટોંકતા રહે છે, અને ઘરનું પાણી છે ને ક્યારે ભરાઈ જાય છે એની એને ખબર પડે છે? બધું રમેશભાઈ સાચવી લે છે.
1: એ બબુચક જેવો છે ને ઓલો રમેશ, એટલે એમ જ હોય.
0: એ બબુચક તો તમે છો. તમે?
1: હું બબુચક છું?
0: હા, 17 વખત બબુચક. આ મ્યુનિસિપાલિટી કેદી પાણી આપશે, કેદી નહીં આપે, ક્યારે આપશે, કેટલું આપશે, એ બધી રજે રજની માહિતી રમેશભાઈ પાસે હોય છે.
1: રમેશભાઈ પાસે માહિતી હશે, પણ હું એક પ્રોફેસર છું, મારે ક્યારે કયો પિરિયડ લેવાનો છે એની માહિતી હોય, મ્યુનિસિપાલિટી ક્યારે પાણી આપે છે, ક્યારે નથી આપતી, કેટલું આપે છે, એ મારે માહિતી રાખવાની ન હોય, સમજી?
0: એ હું કાંઈ ન જાણું, મારે તો પાણી સાથે સંબંધ છે સીધો અત્યારે.
1: એટલે તારું કેવું છે કે રજે રજની રમેશભાઈ ને ખબર?
0: એને ખબર હોય ને એ બબુચક નથી.
1: તારો માપદંડ ગજબ છે, છે તો અડિયલ ટટ્ટુ જેવો.
0: હા હા, ભલે હોય,
1: તારી દ્રષ્ટિએ એ હીરો બની ગયો.
0: મારે આ જ વાંધો છે, તમે તમારી ફિલસુફીમાંથી અને ફિશિયારીમાંથી ઊંચા નથી આવતા. એ સૌથી આગળ પોતાના વાસણ મૂકી દે છે કે નહીં, સૌથી વધારે પાણી ખેંચી લે એટલે મારે મન એ હીરો, અને બધું પાણી પાછો ઘર ભેગું કરે છે એ અડિયલ. થઈને ઉભાવો અને એક પછી એક ઓલી અગ્નિની બાઈ ડગલા ભરતી હોય ને એમ આગળ વધો, અને જ્યાં નળ આગળ પહોંચો ત્યાં
1: ત્યાં શું?
0: ત્યાં નળનો ફોર્સ ધીમો થઈ ગયો હોય અને કા જવાની તૈયારીમાં હોય, બડબડ બગ્યા બોલતા હોય.
1: હવે કઈ કેવું છે તારે?
0: હવે શું કહું, ડોલ ભરાય ન ભરાય અને વિલે મોઢે પાછા તમે બોલશો નીતા નીતા.

0: આ નળ તો ચાલ્યા ગયા એ મોઢું વકાસી ઉભા રહ્યો છો?
1: એક રમેશભાઈ સિવાય મારા જેવી દશા તો ઘણાની થાય છે નીતા.
0: બસ મારે એ જ કહેવું છે. જુઓ તમે છે ને હંમેશા આદર્શ ઊંચો રાખો, આગળ વધવું હોય ને તો નીચું જોણ ન જોવાય, સમજ્યા? તમે રમેશભાઈ ને નજર સામે કાના રાખ્યા અને બીજા બધાની વાતો કર્યા કરો છો?
1: તારી નજર સામે પાણી, કંચનબેન અને રમેશભાઈ છે.
0: મારી નજર સામે એ જ.
1: એટલે દલીલ ને કોઈ અવકાશ નથી.
0: તો પછી શા માટે દલીલ કરો છો પ્રોફેસર સાહેબ? હું એ જ કહું છું કે તમે તમારી દલીલ બાજી રેવા દો અને વાસણ લઈને જલ્દી પહોંચો. તમે જો તો ખરા અણ આવડતે તમારી દશા કેવી કરી નાખી છે જો તો ખરા. જાઓ હવે જલ્દી પાણી માટે જાઓ.
2: પ્રોફેસર તો લોહી પી ગયા છે. એ કઉ છું માર માર.
1: રંભા બહેન આ જરા ઉતાવળમાં.
2: ઓહો ઉતાવળમાં તું કોકને મારી નાખીશ? આમ ને આમ નળ ક્યાંય ભાગી જાય છે કે આમ દોટ મુકાસ તું?
1: તમે અને હું થોડા ઝડપથી ચાલ્યા એમાં જરા વાસણ ભટકાઈ ગયા બાકી.
2: હા હા હા હા હા એટલે તને ભટકાણે ઈ તો કઈ છે જ નહીં. અરે કહું છું તું જરા આમ જો તો ખરો. આ મારી ઉંમર અમે જો આ ડોહી મુઈ છું એ મરી જઈશ ને પડી જઈશ ને તો હાડકા રિપેર હવે નહીં થાય. આ ઉંમરે ભટકાય જ કરે છે, રોજ ભટકાય રોજ ભટકાય.
1: તમે શાંતિ રાખો.
2: બુઆ નળ આવ્યા નથી અને રજાઈ
1: નથી. બા બહેન ગાળો નદીઓ આ વિવત્સ ગાળો સારી નથી લાગતી આપના મોઢે.
2: ગાળો નથી કહું છું, આમ જોરથી ભટકાયો અને જો હતરાયો થાય છે. બોલ જો આ નળ આવે છે તેથી કાયમ ઘરેથી નાના મોટા હાથમાં ઉપડે ન ઉપડે તોય વાસણ પકડીને દોટ નથી મૂકતો.
1: પણ હું એક જ થોડો છું રંભા બહેન, હું એક જ છું અહીંયા.
2: ઓ ના તું તો છે ને સાવ અડગો છે. બધાની નોકરી નોકરી માટી નોખામાં નહીં છો. એલા ચીબાવો ચીબાવો.
1: તમે શાંતિ રાખો બહેન.
2: એ ઓલા રમેશભાઈ એ બોલે એ નળ આવ્યો એમ બોલ્યા નથી અને તે દોટ મૂકી નથી. અને કહું છું એમાં એક વખત આ એની વહુ રસોડામાંથી ઓલા રમેશભાઈ બોલાવતી હતી અને રમેશભાઈએ કીધું કે એ આવ્યો અને તું દોડ્યો નળ આવ્યો એમ સમજીને નહોતો દોડ્યો. બોલ સાચું બોલ.
1: રંભા બહેન હવે બસ થાય છે, હવે હદ થાય છે. મારી સહન શક્તિને તમે લલકારો નહીં.
2: એટલે એટલે તું મને આવડી મોટીને ધમકી દે છે? તું મને સમજે છે હું એ? અરે તારા કરતા ઉંમરમાં ડબલ મોટી છું. તું ભલે ને ભણેલો ગણેલો પ્રોફેસર હો પણ તારે મને કઈ નો કહેવાય. એ દેખતો નથી દેખતો નથી આંધળો છો થી ભટકાયો.
1: હું એકલો નહોતો ભટકાયો, તમે પણ આંધળા હતા કે ભટકાયા?
2: અરર મારા રોયા મને આંધળી કેશ? અરે આંધળો તું આંધળો તું આંધળો તું આંધળી તારી માં. એ ઉપાડીને એક ડોલ
1: માં સામે જાવ નહીં કહું છું.
2: પાણી પાણી નહીં માં ગંજો મારી પડી.

0: અરે તમે આમ બબુચકની માફક મારી સામે શું જોઈ રહ્યા છો? જલ્દી વાસણ લઈને ઉપડો. ઘડી
1: ચાલો ભાઈ ચાલો, એ નળ આવ્યો.

સાંભળી રહ્યા હતા હળવી શૈલીનું નાટક એ નળ આવ્યો. ભાગ લેનાર કલાકારો હતા ગિરીશ કેશવાલા, રેણુ યાજ્ઞિક અને સવિતા પટ્ટણી.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો, સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની
1: અને
0: છે.
1: આયરો વાર કાલે બેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા, તો ભાઈ ડાયરાની રજા લઈએ ને
1: હા,
2: બધાયને કહીએ
1: રામ
2: રામ
1: રામ રામ
2: રામ
1: રામ.
2: રામ.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવ અભિયાનનો પ્રારંભ કરશે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે સિઝનનો ખિતાબી મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સામાજિક કાર્યોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ અનેક નાગરિકોની પ્રશંસા કરી. તેમની પ્રેરણાદાયી પહેલ અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. આકાશવાણી પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કેરળમના સાજી વલે શેરિલ વિશે વાત કરી, જે એક મફત સ્વિમિંગ ક્લબ ચલાવે છે, જેણે 15,000થી વધુ લોકોને સ્વિમિંગ શીખવામાં મદદ કરી છે. તેમણે ઉત્તર પ્રદેશના બસ્તીના આકાશ ગુપ્તાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો, જેમણે મનોરમા નદીને સાફ કરવા માટે એક અભિયાન શરૂ કર્યું. શ્રી મોદીએ ગોવાના નિવૃત્ત શિક્ષક બાલકૃષ્ણ અય્યાની વાર્તા પણ શેર કરી, જેમણે પાણીની અછતના મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું. તેમણે સૈનિકોના કલ્યાણમાં યોગદાન બદલ તમિલનાડુના શિક્ષિકા ગિરિજા અમ્માની પણ પ્રશંસા કરી.
1: तमिलनाडु के नागरकोइल में मेरी मुलाकात एक टीचर से हुई. करीब 3 दशक पहले भी मैं उनसे मिला था. मैं बात कर रहा हूँ गिरिजा अम्मा जी की. इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट्स भी उनके साथ थे. गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है. उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है.
0: ભારતની રમતગમત સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ રમતવીરો ગુરિંદરસિંહ વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વીન શંકર, દેવ મીના અને કુલદીપ કુમારને ઝારખંડના રાંચીમાં આયોજિત રાષ્ટ્રીય સિનિયર એથ્લેટિક્સ ફેડરેશન સ્પર્ધાના નવા રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ દેશના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને જાળવવા રાખવા માટે સરકારના સતત પ્રયાસો પર પણ પ્રતિબિંબ પાડ્યો. ગરમીની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચિંતા કરતા પ્રધાનમંત્રીએ લોકોને સત્તાવાર સલાહકારોનું પાલન કરવા અને સલામત રહેવા માટે સાવચેતી રાખવા વિનંતી કરી. તેમણે પરંપરાગત ઉનાળાના પીણાના સેવનને પણ પ્રોત્સાહન આપ્યું.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ખાસ સઘન સુધારાના ત્રીજા તબક્કા હેઠળ મતદાર ઓળખ ગઈકાલે ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં શરૂ થઈ હતી. પંચે જણાવ્યું છે કે 28 જૂન અથવા તે પહેલા મતદાર નોંધણી અધિકારી દ્વારા મતગણતરી ફોર્મ પ્રાપ્ત થયેલા તમામ પાત્ર મતદારોનો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે. પંચે જણાવ્યું છે કે મતદારો નિયત તારીખ સુધીમાં તેમના મતગણતરી ફોર્મ સબમિટ કરવામાં અસમર્થ છે. તેઓ દાવા અને વાંધાના સમયગાળા દરમિયાન ફોર્મ

0: અને નિર્ધારિત ઘોષણા દ્વારા અરજી કરી શકે છે. સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહે આજે સિંગાપોરમાં યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા પેટ હેરિગન સાથે વાતચીત કરી. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ વાતચીત ભારત અમેરિકા સંરક્ષણ ભાગીદારીને મજબૂત બનાવવા પર કેન્દ્રિત હતી. તેમાં પ્રાદેશિક સુરક્ષા, સંરક્ષણ સહયોગનો વિસ્તાર અને ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં સહિયારા વ્યૂહાત્મક હિતોને આગળ વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આવતીકાલે મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ખેત બચાવો અભિયાનનો પ્રારંભ કરશે. આ અભિયાન 30 જૂન સુધી ચાલશે. તેના મુખ્ય ઉદ્દેશ્યો ખાતરોનો સંતુલિત અને વિવેકપૂર્ણ ઉપયોગ, હવામાન સંબંધિત પડકારોને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સમયસર સલાહ, પંચાયત સ્તરે સક્રિય ભાગીદારી અને ગામડાઓમાં યોજનાના લાભોનો સીધો પહોંચાડવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ને ફોલો કરશો. જળશક્તિ મંત્રાલય આવતીકાલે નવી દિલ્હીમાં જળ સંશોધન અને વિકાસ પર રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે, જેનો ઉદ્દેશ્ય ભારતના જળ સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જળ સંસાધન વ્યવસ્થાપન, પીવાના પાણી અને આબોહવા પરિવર્તનને સંબોધવા માટે એક પહેલનો પ્રારંભ હશે. આ કાર્યક્રમ દરમિયાન જળશક્તિ મંત્રાલય અને ભારતીય અવકાશ સંશોધન સંગઠન વચ્ચે જળ સંસાધન મૂલ્યાંકન, દેખરેખ અને વ્યવસ્થાપન માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની અપેક્ષા છે. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી ચંદ્રકાંત પાટીલ અને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ કરશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે છેલ્લા 12 વર્ષના ટેકનોલોજીકલ પરિવર્તન દરમિયાન ભારત ટેકનોલોજી અપનાવનારને બદલે ટેકનોલોજી લીડર તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આજે દૂરદર્શન ન્યૂઝ સાથેના પોડકાસ્ટ દરમિયાન આ વાત કહી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત વૈશ્વિક ટેકનોલોજી વિકાસમાં ઝડપથી ભાગ લઈ રહ્યું છે અને નવીનતા દ્વારા ભવિષ્યને આકાર આપી રહ્યું છે. અત્યાધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દેશ અવકાશ, પરમાણુ ઉર્જા, ક્વોન્ટમ ટેકનોલોજી અને બાયોટેક ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. કેન્દ્રીય ગૃહનિર્માણ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે અગરતલામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ પીએમ સ્વનિધિ યોજનાએ દેશભરના નાના વ્યવસાયોના પાયાને બદલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સાહુકારો શેરી વિક્રેતાઓ પાસેથી અતિશય વ્યાજદર વસૂલતા હતા. પીએમ સ્વનિધિ યોજનાએ તેમને આ દેવાના ચક્રમાંથી સફળતાપૂર્વક મુક્ત કર્યા છે. આ યોજના વિક્રેતાઓને ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ દ્વારા ક્રેડિટની સરળ અને સંસ્થાકીય એક્સેસ પ્રદાન કરે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે નવા વિતરિત QR ક્રેડિટ કાર્ડ અત્યાધુનિક ટેકનોલોજી સાથે સંકલિત છે, જેનાથી આ દુકાનદારો વ્યાજ વગરના દૈનિક વ્યવહારો કરી શકે છે. મે મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો FPIS-એ 32,963 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા, જે સતત ત્રીજા મહિને વેચાણનો દોર ચાલુ રહ્યો. આ વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાંથી કુલ FPIS-એ વેચાણ 2,24,000 કરોડ રૂપિયાને વટાવી ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવના કારણે તેલના ભાવમાં વધારો થયો છે. આનાથી ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા વધી છે. જોકે આ અઠવાડિયે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100 નીચેથી આવી ગયા છે. તેમ છતાં વૈશ્વિક તણાવ પહેલાના સ્તરની તુલનામાં ક્રૂડ ઓઇલ મોંઘું રહે છે. આકાશવાણીના 90 વર્ષ નિમિત્તે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર ખાતે આજે વહેલી સવારે વોકાથોન યોજાઈ. 4 કિલોમીટરની આ વોકાથોનને સવારે 6 વાગે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે આકાશવાણી અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણ, દૂરદર્શન કેન્દ્ર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરિંગના ઋષિ કપૂર, ડેપ્યુટી ડાયરેક્ટર એન્જિનિયરિંગ IG પરમાર, આકાશવાણીના પ્રોગ્રામ હેડ હિતેશ માવણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વોકાથોનમાં આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વોકાથોન આકાશવાણી કેન્દ્રથી શરૂ થઈ આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ માર્ગ પરથી પસાર થઈ ફરીથી આકાશવાણી કેન્દ્ર ખાતે પૂર્ણ થઈ હતી. દેશવાસીઓની સેવામાં આકાશવાણીએ પસાર કરેલા ગૌરવશાળી 90 વર્ષના સફરની ઉજવણીના ભાગરૂપે આ વોકાથોન યોજાઈ. આ પ્રસંગે ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ NL ચૌહાણે જણાવ્યું હતું કે દેશની દરેક પરિસ્થિતિમાં આકાશવાણી હંમેશા દેશવાસીઓની સેવામાં અગ્રેસર રહ્યું છે.
1: 8 જૂન 1936 થી શરૂ હુઆ આકાશવાણી કા યે સફર 8 જૂન 2026 કો પૂરે 90 વર્ષ પૂરે કર રહા હૈ. इसी उपलक्ष्य में पूरे भारत वर्ष में वॉकेथन, मैराथन, म्यूजिक कॉन्सर्ट्स का आयोजन किया जा रहा है. आकाशवाणी अहमदाबाद भी आज

0: वॉकेथन का यह आयोजन रखा है जो करीब 4 किलोमीटर का है।
1: आईपीएल क्रिकेट में आज अहमदाबाद नरेन्द्र मोदी स्टेडियम खाते गुजरात टाइटन्स और डिफेंडिंग चैम्पियन रॉयल चैलेंजर्स बेंगलुरु वच्चे आ सीजनों खिताबी मुकाबला में रॉयल चैलेंजर्स बेंगलुरुए टॉस जीतीने प्रथम बॉलिंग पसंद करी छे। छेल्ला अहेवाल मुजब गुजरात टाइटन्से 4 ओवर में 2 विकेटे 30 रन बनाव्या छे। अंतमां मुख्य समाचार फरी एक वार। प्रधानमंत्री नरेन्द्र मोदी आजे सामाजिक कार्यों में उत्कृष्ट योगदान बदल अनेक नागरिकों की प्रशंसा करी। खास सघन सुधारा तीजा तबका हेठ मतदार ओळख ओडिशा मिजोरम सिक्किम और मणिपुर में शुरू थी। कृषि मंत्री शिवराज सिंह चौहान आती
2: आज तो पार्टी जो ये पहला चैंपियन साथ एक सेल्फी थी जाए
3: आइडिया अच पार्टी करिए
2: पिज्जा पार्टी
3: ये
2: चाल तारू कार्ड ने पिन आप
4: मारा कार्ड ने डिटेल्स हूँ जाते नाखीश। RBI कहे छे के आपनो पिन OTP CVV अथवा इंटरनेट बैंकिंग पासवर्ड कोई नी पण साथे शेयर ना करो अने ऑनलाइन बैंकिंग फक्त पोताना कंप्यूटर मोबाइल अथवा सुरक्षित नेटवर्क थी ज करो।
2: बाय गर्ल्स क्या जाए छे सांभळ्यो नहीं नो शेयरिंग।
4: RBI कहे छे जानकार बनो सतर्क रहो।
5: अहमदाबाद वडोदरा केन्द्र छे। श्रोता मित्रों હવે સાંભળીશું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ।
6: કઈ કઈને થાકી ગયો?
7: શું થયું?
6: નવી કિડબેક જોઈએ છે
7: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને।
6: કરેક્ટ, તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો। 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો।
7: તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર। જઈએ લે આવી ગઈ નવી કિટ બેગ।
8: RBI કહે છે પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુ।
6: નવી કિટ બેગ જોઈએ છે તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને।
7: કરેક્ટ, તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો। 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો।
6: તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર। જઈએ લે આવી ગઈ નવી કિટ બેગ।
8: RBI કહે છે પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડ્સમેન।
5: મારા વાલા દેશવાસીઓ નમસ્કાર, મન કી બાતમાં આજે ફરી એકવાર આપને મળીને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે। દેશના વિવિધ ભાગોમાં આપણા દેશના લોકો દેશહિતમાં સમાજહિતમાં અદ્ભુત કાર્યો કરી રહ્યા છે। નવી રમત ગમતમાં દેશની એવી સિદ્ધિ વિશે વાત કરીશ। થોડા દિવસ પહેલા જ ઝારખંડના રાંચીમાં રાષ્ટ્રીય રમતગમત મહાસંઘની સ્પર્ધાઓ થઈ, તેમાં લગભગ 800 ખેલાડીઓએ ભાગ લીધો। તેઓ આખા દેશમાંથી આવ્યા હતા। આ દરમિયાન 4 અલગ અલગ સ્પર્ધામાં 4 રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યા। ગુરિંદર વીરસિંહ, વિશાલ ટીકે, તેજસ્વિન શંકર, દેવ મીણા અને કુલદીપ કુમાર, આ સાથીઓએ અલગ અલગ વર્ગમાં નવા વિક્રમ સ્થાપ્યા। હું સૌથી પહેલા તો આ 4 સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથીઓ, એક સ્પર્ધા કે જેની દેશભરમાં ઘણી ચર્ચા થઈ રહી છે તે છે 100 મીટરની દોડ। માત્ર 2 દિવસમાં જ પુરુષો માટેની 100 મીટર દોડમાં 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તૂટ્યો। જે 2 ખેલાડીઓએ આ કમાલ કરી બતાવ્યો છે તે છે ગુરિંદર વીરસિંહ અને અનિમેષ કુજુર। મેં વિચાર્યું કે આ વખતે મન કી બાતમાં આ બંને ખેલાડીઓ સાથે વાત કરવામાં આવે। અનિમેશજી નમસ્કાર, ગુરિંદરવીરસિંહ આપને પણ નમસ્કાર, સત શ્રી અકાલ।
9: નમસ્કાર સર।
5: સરસ ભાઈઓ, તમે તો બહુ મોટી સિદ્ધિ મેળવી છે, તમારી જોડીએ પણ બહુ કમાલ કરી છે। અમે સંગીતમાં તો જુગલબંદી જોઈ હતી, પણ હવે રમતના પડકારમાંય જુગલબંદી હોય છે કે એકવાર એક પડકાર ફેંકે અને પછી બીજો આ પડકાર ઉઠાવી લે, પછી ત્રીજી વાર પણ કરી બતાવે। બહુ રસપ્રદ વિષય રહ્યો છે તમારો। હું ઈચ્છું છું કે મન કી બાતના શ્રોતાઓને ખબર પડે કે આપના વિશે

0: તેમને જાણકારી મળે, તમે જે પરાક્રમ કર્યું છે તેની માહિતી મળે.
1: નમસ્તે સર, મારું નામ અનિમેશ કુજુર. હું 200 મીટર અને 400 મીટર દોડનો રાષ્ટ્રીય વિક્રમ ધારક છું. હું છત્તીસગઢનો રહેવાસી છું સર, અને હાલમાં ઉડીસા તરફથી રમું છું. ગયા વર્ષે એશિયાઈ મેડલ અને વર્લ્ડ યુનિવર્સિટી રમતોમાં હું મેડલ લઈ આવ્યો, અને મેં 2021માં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. ત્યારે હું સ્કૂલમાંથી પાસ થયો. હું સૈનિક સ્કૂલ અંબિકાપુરમાંથી પાસ આઉટ થયો છું, અને હું પહેલા ફૂટબોલ રમતો હતો. અને મારા માતા પિતા કોવિડ વખતે મને થોડી છૂટ આપતા હતા કે તું બહાર જઈને દોડ અથવા રમી લે. તો હવે જ્યારે કોવિડ નાબૂદ થવા લાગ્યો, ત્યારે મારા ફૂટબોલના જે મિત્રો હતા તેમણે મને કહ્યું કે રાષ્ટ્રીય સ્પર્ધા થવાની છે, તો તેમાં જઈને તું ભાગ લે. અને મેં એ રીતે એમાં ભાગ લીધો. મને ખબર નહોતી કે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરની પસંદગી થવાની છે. હું ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થયો, અને આજે હું ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરી રહ્યો છું.
0: અને ગુરિંદર વીરજી, તમે શું છો?
2: નમસ્તે સર, મારું નામ ગુરિંદર વીર છે, અને હું ભારતીય નૌકાદળમાં પેટી ઓફિસર છું, અને હું ભારતનો સૌથી ઝડપી દોડવીર છું. હાલમાં મેં 100 મીટરમાં 10.09 સેકન્ડનો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે, અને હું પહેલો ભારતીય છું જે 10.1થી ઓછા સમયમાં આ અંતર કાપ્યું છે. અને હું કોશિશ કરી રહ્યો છું કે રમતના મેદાન અને નૌકાદળની વર્દીમાં પણ પોતાના દેશની સેવા કરું. મારા પિતા અને દાદા બંને રમતવીર હતા. આપણા ભારતની સંસ્કૃતિ છે કે જ્યારે પણ કોઈ તહેવાર આવે છે, જેમ કે દિવાળી, નવ વર્ષ વગેરે, તો આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરીએ છીએ. એ જ રીતે હું મારા પિતાની ટ્રોફીઓ અને મેડલ સાફ કરતો હતો, તો મને બહુ આનંદ થતો હતો. હું ખૂબ ખુશ થતો હતો. હું જ્યારે કોઈ ટ્રોફી સાફ કરતો હતો, ત્યારે હું મારા પિતાજીને પૂછતો હતો કે તમે આ ટ્રોફી ક્યાં જીતી, આ મેડલ ક્યાં મેળવ્યો, આ ફોટો ક્યાંનો છે. તો જવાબમાં તેઓ પોતાની કહાણી સંભળાવતા હતા કે ભાઈ, હું અહીં રમવા ગયો હતો, મેં આ રાષ્ટ્રીય ચંદ્રક જીત્યો હતો, મેં મારી ટીમને આ રમતમાં જીતાડી હતી. પછી જવાબમાં હું પણ તેમને બોલતો હતો કે પપ્પા, મારે પણ કોઈ રમતમાં જોડાવું છે. તેઓ દરરોજ સવારમાં દોડવા જતા હતા, એટલે હું પણ એમને કહેવા લાગ્યો કે મને પણ દોડવા તમારી સાથે લેતા જાઓ. પછી તો તેઓ મને સાથે લઈ જવા લાગ્યા, અને તેમણે જે પોતાની રમતમાં શીખ્યા હતા તે મને પણ શીખવવા લાગ્યા. આમ મારો રસ વધવા લાગ્યો. મેં ઉસેન બોલ્ટનો વિશ્વ વિક્રમ તૂટતો જોયો, તો એક મજાની વાત બની. હું ટીવી જોઈ રહ્યો હતો, અને મમ્મીએ મારું ટીવી બંધ કરી દીધું અને કહ્યું કે બેટા, હવે ભણવાનો સમય થઈ ગયો છે, તો તું ભણવા બેસ. તો મેં કહ્યું કે મમ્મી, ઠીક છે, તમે મને અત્યારે ટીવી નથી જોવા દેતા, પણ એક દિવસ એવો આવશે કે તમે મને ટીવીમાં જોશો અને કહેશો કે જુઓ, મારો ગુરિંદર દોડી રહ્યો છે. અને હવે જ્યારે મારી મા ટીવીમાં દોડતો જુએ છે ને, તો મને પણ આનંદ થાય છે.
0: વાહ વાહ વાહ, તમારી તો બહુ શાનદાર વાત છે.
2: હા જી, મધ્યમ વર્ગીય પરિવાર છે સર. પછી મારા પિતાજી તો વોલીબોલ રમતા હતા, પરંતુ ઘરની સમસ્યાઓને કારણે તેમણે રમત ગમત છોડી દીધી, અને તેમનું સપનું અધૂરું રહી ગયું. તો તેમણે મારામાં એ સપનું જોયું કે ભાઈ, મારો દીકરો એ સપનું પૂરું કરશે. તો હું તેમની સાથે વાતો કરતી વખતે સાંભળતો હતો કે મિલ્ખાસિંહ આટલી સખત મહેનત કરતા હતા, ત્યારે હું એમને કહેતો હતો કે હું પણ એક દિવસ તમારું સપનું પૂરું કરીશ. તેઓ કહેતા, સપનું એમને એમ પૂરું નથી થતું, તે માટે બહુ સખત મહેનત કરવી પડે છે. મિલ્ખાસિંહજીને દોડતી વખતે લોહીની ઉલટીઓ થતી હતી, તડકામાં દોડતા હતા, આખે આખો દિવસ તાલીમ લેતા હતા, અને તે બાબતો મને પ્રેરણા આપતી હતી. મારા પિતા મને પ્રેરિત કરતા હતા કે હું પોતાના દેશ માટે ચંદ્રક જીતીને લાવું. અને એ પણ હતું કે જ્યારે મેં સ્પર્ધા પસંદ કરી 100 મીટરની, તો બધા મને કહેતા હતા કે ભાઈ, 100 મીટર સ્પર્ધા ના લે, 100 મીટર સ્પર્ધા ભારતીયો માટેની છે જ નહીં, ભારતીયોનું શરીર તો 100 મીટર માટે બન્યું જ નથી. તો હું અને મારા પિતા હંમેશા કહેતા હતા કે અમે આ સ્પર્ધા પસંદ કરી છે, અને એમાંથી હવે અમે પાછા નહીં હટીએ. જે લોકો અમને કહેતા હતા કે અમે આ નહીં કરી શકીએ, તેમને અમે કરીને બતાવીશું. મારા પિતાએ કહ્યું કે તું આ કરીને જ બતાવીશ.

0: મને તારા પર ભરોસો છે, અને જ્યારે મારા પિતાજીએ મારા પર ભરોસો મૂક્યો તો હું એ ભરોસાને પોતાની હિંમત બનાવીને મહેનત કરતો ગયો. અને આજે દરેક ભારતીય બોલે છે કે ભાઈ, ભારતીય પણ દોડવીર બની શકે છે.
1: જુઓ, તમે બંને બહુ મોટી કમાલ કરી છે, અને માત્ર બે દિવસમાં જ તમે બંને 3 વાર રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો છે. 100 મીટરની સ્પર્ધામાં દોડવું, જેમ ગુરિંદર વીરે કહ્યું તેમ, લોકો કહે છે કે ભારતના લોકોનું શરીર આ કામ માટે છે જ નહીં. આટલી મુશ્કેલી હોવા છતાં પણ તમે કામ કર્યું, તો તમારા બંને પાસેથી હું એ જાણવા માંગુ છું, અને મન કી બાતના શ્રોતાઓ પણ સાંભળવા માંગે છે, કે કયું એવું જનૂન હતું, કઈ એવી જીદ હતી, શું વિચાર્યું હતું, અને કેવી રીતે આ કરી રહ્યા હતા, એ કેટલું મુશ્કેલ હોય છે.
0: જી સર, હું ગુરિંદર. શરૂઆતમાં સર બહુ સંઘર્ષ કરવો પડતો હતો. ઘણીવાર મનમાં શક પણ થયો કે શું હું આ બરાબર કરી રહ્યો છું. મેં સાચી સ્પર્ધા તો પસંદ કરી છે ને, કેમ કે તમે દર વખતે જીતતા નથી, કોઈ કોઈ વાર તમે શીખો છો. હું જ્યારે હારતો હતો ત્યારે બરાબર દોડી નહોતો શકતો. કોઈ ઈજા થઈ જતી હતી ત્યારે મારા ઘરના મને ટેકો આપતા હતા કે ભાઈ, કંઈ વાંધો નહીં. એક દિવસ ખરાબ આવી ગયો, એક વર્ષ ખરાબ આવી ગયો, તો તેનાથી આખી જિંદગી ખરાબ નથી થઈ જતી. સપના જોવાનું છોડીશ નહીં. મારા કોચે પણ મને એ શીખવ્યું કે જો તું નહીં કરીશ તો બીજું કોઈ નહીં કરી શકે. તો આ રીતે અમારા સમુદાય, અમારી આસપાસના લોકો અમને ઉત્સાહિત કરે છે, અને અમારું પ્રોત્સાહન ક્યારેય નથી તૂટતું.
1: અને અનિમેશજી, તમે?
2: સર, જ્યારે હું 2021માં રમતગમતમાં જોડાયો ત્યારે બધા લોકો કહેતા હતા કે જો આ નવું ક્ષેત્ર છે, તું કરી શકીશ કે નહીં. તો મેં તેમને કહેલું કે હવે જ્યારે હું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છું તો કરીશ. મારા પપ્પા પણ હંમેશા મને કહેતા હતા કે તું આ ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો ક્યારેય પાછું વળીને ના જોઈશ, કારણ કે વિચારે તો બધા જ છે કે આમ કરવું છે, તેમ કરવું છે, પણ બહુ ઓછા કરી બતાવે છે. તું જ્યારે ક્ષેત્રમાં ઘૂસ્યો છે તો તેમાં અડગ રહે છે, તારે આગળ વધવાનું છે. તને બધી સગવડો, દરેક વસ્તુમાં અમે તને સમર્થન આપીશું. કુટુંબનો ટેકો, નાણાકીય ટેકો, બધી વસ્તુઓ અમે લોકો કરીશું. બસ તું મહેનત કર અને ભારતને બતાવ કે ભારતીયો પણ દોડી શકે છે. કેમ કે આ મને પણ લોકો કહેતા હતા કે 10 સેકન્ડ કે 10.1 સેકન્ડથી ઓછા સમયમાં દોડવાનું ભારતીયોના લોહીમાં નથી. પરંતુ અમે બંનેએ હાલમાં એ પુરવાર કર્યું કે ભારતીયો પણ દોડી શકે છે. એવી કોઈ અઘરી સ્પર્ધા નથી આપણા માટે. આપણે પણ બધું કરી શકીએ છીએ. તો સર, આ બધી બાબતો મને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને જેમ જેમ અમે તાલીમ લઈ રહ્યા છીએ તેમ તેમ સમય ઘટાડી રહ્યા છીએ, અને બાકી ભારતીયોને પણ આ બાબત જોવા મળી રહી છે કે ભારતીયો પણ આ કરી શકે છે, અને અમે વધુ સારું કરીશું સર. અને હમણાં અમારા બંનેની પસંદગી રાષ્ટ્રકુળ રમતો માટે પણ થઈ છે, તો ત્યાં આગામી સ્પર્ધામાં પણ અમે વધુ સારું પ્રદર્શન કરીશું.
1: ભાઈ, મારા મનમાં પણ એક કુતૂહલ છે, અને લોકોને પણ એ કુતૂહલ હશે. મેં સાંભળ્યું છે કે તમે બંને સારા દોસ્ત પણ છો, અને તમે બંને નક્કી કરી રાખ્યું હતું કે તે મારો વિક્રમ તોડ્યો છે તો હું તારો વિક્રમ તોડી નાખીશ. અનિમેશ, તમે કહો.
2: સરજી, પહેલો વિક્રમ 10.18નો હતો, જે મારો જ હતો, અને પછી ગુરિંદર વીર ભૈયાએ સેમીફાઇનલમાં તેને તોડી નાખ્યો 10.17 કરીને, અને મેં ફરીથી તેને બીજી સેમીફાઇનલમાં 10.15 કરીને તોડી નાખ્યો. તો તે સમયે જ્યારે મારી સેમીફાઇનલ થઈ ત્યારે અમે બંને ખુશ હતા કે ચલો સારું થયું, આજે વિક્રમ તૂટ્યો અને અમે બંને તોડ્યો. કેમ કે તે સમયે સ્પર્ધામાં ભલે હરીફાઈ હતી, પરંતુ અમે બંને અગાઉથી જ નિશ્ચય કરી રાખ્યો હતો. તેની પહેલાં અમે લોકો સાઉદી અરેબિયા ગયા હતા રમવા માટે, તો ત્યાં પણ અમે બંને એક જ રૂમમાં રહેતા હતા, અને ત્યાં પણ અમે વાત કરતા હતા કે ભારતમાં દોડ સ્પર્ધાને આગળ લઈ જવાની છે, અને તે આપણા જ હાથમાં છે. આપણે જે કરીશું એ બાકીના લોકોને પ્રોત્સાહિત કરશે.
1: ગુરિંદરવીર, તમે શું કહેવા માંગો છો?
0: અમે બંને નક્કી કર્યું હતું કે અમે બંને સારું દોડીશું. તો જ્યારે પણ સર એકબીજાને જરૂર હોય છે ત્યારે એકબીજાની પડખે ઉભા રહીએ છીએ. જેમ કે હમણાં વિક્રમ સ્થાપતા પહેલા જ્યારે મેં વિક્રમ સ્થાપ્યો, તો પછી અનિમેશે સ્થાપ્યો. અમે જ્યારે વોર્મ અપ કરી રહ્યા હતા ત્યારે હું અનિમેશને કહેતો હતો કે અનિમેશ, પેલો બ્લોક બરાબર છે, તેના પર જઈને બેસ. ત્યાંથી સ્ટ્રાઇડ કરી લે, આપણે વોર્મઅપ અહીં કરીશું, અહીંયાથી વોર્મઅપ બરાબર રહેશે, અને આમ એકબીજાની મદદ કરીએ છીએ. એકબીજાની મદદ કરીએ છીએ તો બીજો પણ સુધરી શકે છે, અને અમારી રમતમાં અમે પણ સુધારો કરીએ છીએ. સર, દોસ્તી પણ જોઈએ, પણ તે મેદાનની બહાર છે. સ્પર્ધાની બહાર છે તો અમે દોસ્તો છીએ, પણ જ્યારે અમે મેદાનમાં છીએ તો એકબીજાના હરીફ બની જઈએ છીએ. અને એવું બને છે કે હું તેનાથી ઝડપી દોડીશ તો તે એમ કહે છે કે હું તારાથી સારું દોડીશ.
1: જુઓ, તમે લોકોએ જે સ્પર્ધા કરી છે તે માત્ર દેશનું માન વધારવા માટેની જ નથી, પરંતુ દેશને ભવિષ્યમાં આ સ્થાને પહોંચાડવા માટેની છે, અને એક હકારાત્મક ભાવનાથી કરી છે. અને હું માનું છું કે તમારી આ જે ખેલ ભાવના છે, ખેલ સ્પર્ધા છે, તે એકબીજાને પડકાર પણ ફેંકે છે અને પછી આગળ નીકળવા માટેનો પ્રયાસ પણ છે. અને પછી આગળ વધવા માટે એકબીજાની મદદ કરો છો, તે અદ્ભુત કામ કર્યું છે. તમને બંનેને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. મારી અનેક અનેક શુભેચ્છાઓ છે કે તમે દેશનું નામ પણ રોશન કરશો. મને બહુ વિશ્વાસ છે કે આ રીતે મહેનત કરતા રહેશો, ખૂબ પ્રગતિ થશે. ફરી એકવાર મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
3: આભાર સર, આભાર સર,
1: ખૂબ ખૂબ ધન્યવાદ. મારા વાલા દેશવાસીઓ, અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં ખૂબ ગરમી પડી રહી છે. સખત તાપ, ગરમ લૂ જેવી મોસમમાં પોતાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. પાણી પીતા રહેજો. તડકામાં જો નીકળવું જ પડે તો થોડું સાચવીને નીકળજો. આ દિશામાં સરકારના જુદા જુદા વિભાગોએ જે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તે પણ ભૂલશો નહીં. સાથીઓ, આપણે ત્યાં ગરમીનો સામનો કરવાની રીત ઘણીવાર રસોડામાં પણ મળે છે. તમે પણ જોયું હશે કે જેમ જેમ ગરમી વધે છે તેમ તેમ ઘરના રસોડામાં વાનગીઓ પણ બદલાઈ જાય છે. રસોઈની રીત બદલાઈ જાય છે, ક્યાંક માટલાનું પાણી પીવા મળે છે, ક્યાંક દહીં જામવા લાગે છે, તો ક્યાંક કાચી કેરી ઉકળવા લાગે છે. અને પછી શરૂ થાય છે દેશી પીણાનો દોર. આ દેશી પીણાથી આપ પણ પરિચિત છો. તમે જો ઉત્તર ભારતમાં જશો તો ઘણી જગ્યાએ તમને મળશે આમપન્ના, કાચી કેરીનો સ્વાદ અને ગરમીથી રાહત પણ. પંજાબ હરિયાણા જશો તો લસ્સી મળી જશે, મોટો ગ્લાસ ભરીને લસ્સી. રાજસ્થાન અને ગુજરાતમાં છાશ જાણે દરેક ભોજનની સાથી બની જાય છે. અને બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં સત્તુનું શરબત, તેની તો વાત જ અલગ છે. પેટ પણ ભરાય અને શક્તિ પણ આપે. કોંકણ અને ગોવામાં કોકમ શરબત અને સોલકડી. દક્ષિણ ભારતમાં પાનકમ, નિરમોર, સંભારમ અને ઓડિશામાં બેલપના. તે માત્ર પીણું નથી, ભારતના જુદા જુદા ક્ષેત્રની પરંપરાનો એક ભાગ છે, અને તેમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઝલક પણ મળે છે. અને એક વાત જરૂર ધ્યાન રાખજો, એમાંની મોટાભાગની ચીજો આપણા રસોડામાંથી જ નીકળે છે, આપણા ખેતરવાડીમાંથી જ નીકળે છે. કોઈ મોટું નામ નથી, પરંતુ પેઢીઓનો અનુભવ તેમાં સમાયેલો છે. તમે પણ ઉનાળામાં આવા પીણાઓનો ખૂબ આનંદ માણજો. સાથીઓ, ઉનાળો આવતા જ વધુ એક ચર્ચા દરેક ઘરમાં શરૂ થઈ જાય છે, અને તે છે કેરીની ચર્ચા. કેરી જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. ભારતમાં કદાચ કોઈ એવું ઘર હશે કે જ્યાં ઉનાળામાં કેરીની વાત ન થતી હોય. દરેક પ્રદેશની પોતાની કેરી, પોતાનો સ્વાદ અને પોતાની સોડમ. મહારાષ્ટ્ર અને કોંકણની હાફૂસ આલ્ફાન્ઝો અને ગુજરાતની કેસર તો કેરીના રસનો પણ પ્રાણ છે. ઉત્તર પ્રદેશની દશેરી અને મારી કાશીનો લંગડો. જો કે લંગડા કેરીની એક ખાસ વાત હોય છે કે પાક્યા પછી પણ તેનો રંગ મોટે ભાગે લીલો જ રહે છે. બિહારની જરદાળુ, જેની સોડમ દૂરથી ઓળખાઈ જાય છે. ચૌસા, માલદા જેવા દરેક નામની સાથે લોકોની યાદો જોડાયેલી છે. દક્ષિણ ભારત જશો તો બંગનપલ્લી, તોતાપુરી, નીલમ, માલગોવા, બંગાળની હિમસાગર, તો ઓડિશા

ઓડિશા અને આંધ્રપ્રદેશની સુવર્ણરેખા એટલે કે સ્થળ બદલાય છે તો કેરીના રૂપરંગ અને તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. અને સાથીઓ, કેરીનો આ પ્રવાસ હવે ગામડાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી રહ્યો છે. આજે મન કી બાતના માધ્યમથી હું કેરીની ખેતી સાથે જોડાયેલા આપણા ખેડૂત ભાઈઓ બહેનોની પ્રશંસા કરું છું. દેશની કૃષિ અર્થવ્યવસ્થા માટે તમે કેરી પકવતા ખેડૂતો સામાન્ય નહીં, બહુ વિશેષ છો. આવી જ રીતે છવાયેલા રહો.

સાથીઓ, એક સ્થિતિની કલ્પના કરો, એક એવી શાળા જ્યાં બાળકો પણ આવે છે, યુવાનો પણ આવે છે અને વડીલો પણ. ત્યાં કોઈ ફી ના હોય, કોઈ મોટી ઇમારત ન હોય, કોઈ વર્ગખંડ પણ ન હોય, અને સૌથી રસપ્રદ બાબત કે ત્યાં વર્ગ નદીમાં ચાલતો હોય. સાથીઓ, આ કોઈ વાર્તા નથી, આ એક સાચો પ્રયાસ છે. કેરળમના આલુવામાં સાજી વલાશેરિલજી એવી જ એક સ્વિમિંગ ક્લબ ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં 15,000થી વધુ લોકો અહીં તરવાનું શીખી ચૂક્યા છે. સાજીજીએ દિવ્યાંગ બાળકોને પણ તરતા શીખવ્યું છે. આ પ્રયાસ પાછળ એક પીડા પણ છુપાયેલી છે. થોડા વર્ષ પહેલાં એક હોડી દુર્ઘટનામાં કેટલાય વિદ્યાર્થીઓના મૃત્યુ થઈ ગયા હતા. આ ઘટનાએ સાજીજીને અંદર સુધી હચમચાવી દીધા. તેમણે વિચાર્યું, જો બાળકોને તરતા આવડતું હોત તો કદાચ કેટલાયના જીવ બચી જાત. બસ અહીંથી શરૂ થયું તેમનું આ અભિયાન. સાથીઓ, સાજીવાલા શેરિલજીનું જીવન આપણને એક મોટો બોધપાઠ આપે છે. સેવા કરવા માટે બહુ મોટા સાધનની જરૂર નથી હોતી. જરૂર હોય છે એક શુભ ઈરાદો અને સતત કરવામાં આવેલા પ્રયત્નો. તેના આધારે હજારો લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકાય છે. મારા વાલા દેશવાસીઓ, પાછલા દિવસોમાં મને યુરોપના નેધરલેન્ડ જવાની તક મળી. ત્યાં હું અનેક મિટિંગોમાં સામેલ થયો. તે દરમિયાન એક એવી ક્ષણ આવી જેણે દરેક ભારતીયને ગર્વથી ભરી દીધો. નેધરલેન્ડમાં આયોજિત એક વિશેષ સમારોહમાં ચૌલાકાળના પ્રાચીન તામ્રપત્રો ભારતને પાછા સોંપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં નેધરલેન્ડના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તામ્રપત્રોને લઈને મને દેશ વિદેશથી સતત સંદેશા મળી રહ્યા છે. લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. દુનિયાભરના તમિલ સમુદાયમાં પણ આ બાબતે વિશેષ ઉત્સાહ છે. સાથીઓ, આ તામ્રપત્રો બાબતે લોકોમાં સારી એવી જિજ્ઞાસા પણ છે, તેથી આજે હું તેની સાથે જોડાયેલી કેટલીક વાતો આપની સાથે વહેંચવા ઈચ્છું છું. તેમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્ર છે. એ મુખ્યત્વે રાજા રાજેન્દ્ર ચોલા પ્રથમ દ્વારા તેમના પિતા રાજરાજા ચોલાના એક વચનને પૂરું કરવા સાથે જોડાયેલા છે. તેમાં આનય મંગલમ ગામને એક બૌદ્ધ વિહારને દાનમાં આપવાનો ઉલ્લેખ છે. આ તામ્રપત્રોમાં ચોલા વંશની સિદ્ધિઓનું પણ વર્ણન મળે છે. તેનાથી જાણવા મળે છે ચોલા સામ્રાજ્યની સમુદ્ર શક્તિ કેટલી મજબૂત હતી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે તેમના સંબંધોની જાણકારી પણ આ તામ્રપત્રોમાંથી મળે છે. ચોલા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ પર આપણને સૌને ખૂબ ગર્વ છે. સાથીઓ, આપણી સરકાર ભારતના એવા અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે સતત પ્રયાસ કરી રહી છે. આ જ ક્રમમાં જ્ઞાન ભારતમ અભિયાન અંતર્ગત છત્તીસગઢના મલ્હારમાં પણ એક મહત્વની શોધ કરવામાં આવી છે. અહીંથી 3 દુર્લભ તામ્રપત્રો મળ્યા છે. તે પાંડુવંશી રાજવંશના મહર્ષિ બાલાર્જુનના શાસનકાળ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ લખાણો 6th-7th સદીના છે, એટલે કે 1400-1500 વર્ષ પુરાણા આ તામ્રપત્રો પ્રાચીન બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખવામાં આવ્યા છે. તેમના દ્વારા તે સમયની શાસન વ્યવસ્થા, ધર્મ અને સંસ્કૃતિ વિશે મહત્વની જાણકારી મળે છે. સાથીઓ, આપણે ભારતીયોમાં ખગોળ વિજ્ઞાન એટલે એસ્ટ્રોનોમી વિશે હંમેશા ખાસ આકર્ષણ રહ્યું છે. આપણા દેશમાં આજે પણ સદીઓ જૂની વેદશાળાઓ આવેલી છે. અહીં અદ્ભુત ગાણિતિક સંશોધનો થયેલા છે. દિશા વિજ્ઞાન હોય, પંચાંગ હોય કે આપણા પર્વ તહેવારો હોય, આ બધાનો સંબંધ આકાશ અને તારાઓ સાથે રહ્યો છે. આપણે ત્યાં ખગોળ વિદ્યાએ દરેક પેઢીમાં કુતૂહલ જગાવેલું છે. તેના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે આપણે પ્રેરિત કર્યા છે અને આજના યુવાનોમાં પણ તેને લઈને સારો એવો ઉત્સાહ જોવા મળે છે. આજકાલ તમે પણ જોતા હશો કે દેશભરમાં ખગોળશાસ્ત્રીય ક્લબો ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. મોટા શહેરોથી લઈને નાના ગામો સુધી, શાળાઓથી લઈને

ઉદ્યાનો સુધી આવા મંડળોની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે. મને બેંગ્લોર એસ્ટ્રોનોમિકલ સોસાયટી વિશે જાણકારી મળી છે. ત્યાં આકાશ દર્શનના સત્રો યોજવામાં આવે છે. આ સંસ્થાએ ગ્રામીણ ક્ષેત્રોમાં ખગોળશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. ખગોળ મંડળ નામની એક ટીમે 30 કલાકનો એક બહુ નવીનતાસભર અભ્યાસક્રમ શરૂ કર્યો છે. સાથીઓ, રાત્રે તારાઓ નિહાળવાનો પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ હોય છે. એસ્ટ્રો કેરેલા નામની એક સંસ્થા રાત્રિ આકાશ દર્શન શિબિરો અને કાર્યશાળાઓનું આયોજન કરે છે. ત્યાં યુવા સાથીઓ દૂરબીન બનાવવાનું અને તારાઓના નકશાનો ઉપયોગ કરવાનું શીખવે છે. રાજકોટની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબે ગીરના જંગલોથી લઈને કચ્છના રણ સુધી અનેક આકાશ દર્શનના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જ્યોતિર્વિદ્યા પરિસંસ્થા પણ ખગોળશાસ્ત્રની સૌથી જૂની સંસ્થાઓમાંની એક છે. અહીં આકાશ દર્શન સુવિધાની સાથે સાથે પુસ્તકો, વાંચનાલય અને ટેલિસ્કોપ લાઇબ્રેરીની સગવડ પણ છે. અહીં હું આઇસેકનો ઉલ્લેખ પણ કરવા માંગુ છું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત રાષ્ટ્રીય નેટવર્ક છે, જે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક ક્લબને પરસ્પર જોડે છે. સાથીઓ, પોતાના શોખ માટે સમય કાઢવો અને સતત કંઈક નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે. હું યુવાનોને આગ્રહ કરું છું કે તેઓ કોઈને કોઈ ખગોળશાસ્ત્રીય મંડળ સાથે ચોક્કસ જોડાય અને આ રજાઓમાં કોઈ તારાગ્રહને પણ જરૂર જોવા જાય. સાથીઓ, મન કી બાત કાર્યક્રમ જે લોકો ટીવી પર જોઈ રહ્યા છે તેમને હું કહીશ કે એક વિડિયો જરૂર જોજો. આ વિડિયો વીતેલા દિવસોમાં બહુ ચર્ચામાં રહ્યો હતો. તેમાં કેટલાક લોકો બહુ ધીરજથી, બહુ સાવધાનીથી ગંગા નદીમાં એક ડોલ્ફિનને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ પૂરા પ્રયાસમાં લગભગ 13 કલાક લાગ્યા અને આખરે તે ડોલ્ફિન બચી ગઈ. સાથીઓ, તેમાં બહુ મોટી ભૂમિકા રહી ભારતની પહેલી ગંગા ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સની. આ ઘટના ઉત્તર પ્રદેશની છે. ત્યાં એક ગંગા ડોલ્ફિન નહેરમાં ફસાઈ ગઈ હતી. આ સમયે નમામી ગંગે અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલી આ એમ્બ્યુલન્સ તેના માટે આશા બનીને પહોંચી. પછી બહુ સાવધાનીપૂર્વક તે ડોલ્ફિનને બહાર કાઢવામાં આવી, તેની તપાસ કરવામાં આવી, તેનો ઈલાજ કરવામાં આવ્યો અને ત્યાર પછી તેને સલામત રીતે રાપ્તી નદીમાં છોડી મૂકવામાં આવી. એક રીતે કહીએ તો એક જીવન ફરી પોતાના ઘરે પાછું પહોંચી શક્યું. સાથીઓ, આ ડોલ્ફિન રેસ્ક્યુ એમ્બ્યુલન્સ બહુ ખાસ છે. તેને એક હરતી ફરતી હોસ્પિટલની જેમ તૈયાર કરવામાં આવી છે. તેમાં ડોલ્ફિનને સલામત રાખવાની વ્યવસ્થા છે, ઓક્સિજનની સગવડ છે, ખાસ પ્રકારનું સ્ટ્રેચર છે અને બચાવવાના સાધનો છે. એટલે કે જો કોઈ ડોલ્ફિન ઘાયલ થાય, નહેરમાં ફસાઈ જાય અથવા નદીથી દૂર થઈ જાય તો તરત તેની મદદ કરવામાં આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગંગા ડોલ્ફિનને બચાવીએ છીએ તો આપણે કેવળ એક પ્રજાતિને નથી બચાવતા, પણ આપણે ગંગાની જૈવ વિવિધતાને બચાવીએ છીએ, નદીના સમગ્ર જીવનતંત્રને બચાવીએ છીએ અને આપણી આવનારી પેઢીઓ માટે પ્રકૃતિના એક અમૂલ્ય વારસાને પણ બચાવીએ છીએ. મારા વ્હાલા દેશવાસીઓ, તમારામાંથી ઘણા લોકોને નદી, તળાવ કે કૂવાના પાણી સાથે જોડાયેલી યાદો જરૂર હશે. કોઈને તળાવમાં તરવાનું યાદ હશે, કોઈને દોસ્તોની સાથે તળાવના કિનારે રમવાનું, તો કોઈને તે માટીની મહેક યાદ હશે. બાળપણની એવી યાદો જીવનભર મનમાં વસેલી રહે છે. સાથીઓ, એવી જ યાદોને બચાવવાની એક પ્રેરક ગાથા ઉત્તર પ્રદેશના બસ્સી જિલ્લામાંથી સામે આવી છે. બસ્સીના આકાશ ગુપ્તા પોતાના ગામની મનોરમા નદીને જોઈને બહુ દુઃખી થતા હતા, કેમ કે જે નદીને તેમણે બાળપણમાં ચોખ્ખી અને જીવંત જોઈ હતી તે નદીમાં સમયની સાથે પ્લાસ્ટિક એકઠું થવા લાગ્યું હતું, ગંદકી વધતી જઈ રહી હતી. શ્રી આકાશે નક્કી કર્યું કે ફરિયાદ નહીં કરીએ, એક નવી શરૂઆત કરીશું. ફરિયાદ નહીં પણ શરૂઆત મંત્ર બની ગયો છે. તેમણે પોતાના દોસ્તોને સાથે લીધા. હાથમાં જાળ હતી, પાવડા હતા, ટોપર

0: લીઓ હતી અને સૌથી મોટી તાકાત હતી કંઈક બદલવાનો સંકલ્પ. આ યુવાનો નદીમાં ઉતરતા હતા, જળકુંભી કાઢતા હતા, પ્લાસ્ટિક અને કચરો બહાર લાવતા હતા. કેટલીય વાર એક દિવસમાં 50 થી 60 કિલો કચરો નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો. ધીરે ધીરે મનોરમા નદીનો એ ભાગ ફરીથી ચોખ્ખો દેખાવા લાગ્યો. આસપાસના લોકોનું ધ્યાન પણ આ કામની તરફ ગયું. લોકોમાં સ્વચ્છતાની બાબતમાં જાગૃતતા વધી. સાથીઓ, એવી જ એક પ્રેરક કહાણી ગોવાથી પણ સામે આવી છે. ગોવાના બાલકૃષ્ણ અય્યાજી નિવૃત્ત શિક્ષક છે, પરંતુ સમાજ માટે કામ કરવાનો તેમનો ઉત્સાહ આજે પણ એવો ને એવો જ છે. તેમને મડ્ડી તોલાપ વિસ્તારમાં પાણીની સમસ્યા બહુ પરેશાન કરતી હતી. તેમણે પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ શરૂ કર્યું. બાલકૃષ્ણજીએ પાઇપલાઇન બિછાવવાના કામમાં મહત્વની ભૂમિકા ભજવી. પરિણામે અનેક ઘરો સુધી પાણી પહોંચ્યું. જે કુટુંબોને પાણી માટે રોજ વલખા મારવા પડતા હતા તેમના માટે આ બહુ મોટી રાહત હતી. સાથીઓ, ગયા મહિને મને એક બહુ સારો અનુભવ થયો. તેનો સંબંધ મન કી બાત સાથે પણ છે, તેથી આજે હું તેની ચર્ચા આપણી સાથે કરવા માંગુ છું. તમિલનાડુના નાગરકોઇલમાં મારી મુલાકાત એક શિક્ષક સાથે થઈ. લગભગ 3 દાયકા પહેલાં પણ હું એમને મળ્યો હતો. હું વાત કરી રહ્યો છું ગિરિજા અમ્માજીની. આ મુલાકાત દરમિયાન કેટલાક યુવાન વિદ્યાર્થીઓ પણ તેમની સાથે હતા. સાથીઓ, ગિરિજા અમ્માજી લગભગ 15 શાળાઓ ચલાવે છે. તેમાં ચેન્નઈનું જયગોપાલ ગરોડિયા હિન્દુ વિદ્યાલય પણ મુખ્ય છે. તેની દેશભક્તિની ભાવના દરેક ભારતવાસીને પ્રેરિત કરનારી છે. તેમણે મન કી બાતમાંથી પ્રેરણા લઈને દેશના અનેક સૈનિકો માટે યોગદાનનો સંકલ્પ કર્યો. તે માટે તેમણે પોતાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. તેમણે બાળકોને કહ્યું કે તેઓ વીર જવાનો માટે દરરોજ 1 રૂપિયાનો ફાળો આપે, એટલે કે 1 વર્ષમાં દરેક વિદ્યાર્થી તરફથી 365 રૂપિયા જમા એકઠા થયા. આ નાના નાના યોગદાનમાંથી લગભગ 40 લાખ રૂપિયા એકઠા થયા. ગિરિજા અમ્માજીએ આ પૂરી રકમનો ચેક મને સોંપ્યો. તેમની સાથે વાતચીત દરમિયાન મને અનુભવ થયો કે મા ભારતી પ્રત્યે તેમનું સમર્પણ કેટલું ગહન છે. ગયા વર્ષે જ ચેન્નઈના પહેલા હિન્દુ વિદ્યાલયે પોતાના 50 વર્ષ પૂરા કર્યા છે. દેશનું શિક્ષણ અને સાંસ્કૃતિક ગૌરવને આગળ વધારવામાં આ શાળા સમૂહની ભૂમિકા બહુ પ્રશંસનીય છે. હું તેની સાથે જોડાયેલા તમામ લોકોને ખૂબ ધન્યવાદ આપું છું અને આપણા વીર સૈનિકો માટે ફાળો આપનારા એ વિદ્યાર્થીઓની પણ ખાસ પ્રશંસા કરું છું. સાથીઓ, ભારતના દરેક ગામમાં, દરેક શહેરમાં કંઈક ને કંઈક એવું થઈ રહ્યું છે જે આપણને પ્રેરણા આપે છે. ઘણીવાર આ પ્રયત્નોની ખાસ ચર્ચા નથી થતી, પરંતુ જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ તો તે વિશ્વાસ વધુ દૃઢ થાય છે કે દેશ પોતાના લોકોની શક્તિથી આગળ વધી રહ્યો છે. મારો આપને આગ્રહ છે કે તમારી આસપાસ આવા પ્રયત્નોને જરૂર જુઓ. જે લોકો સમાજ માટે સારું કામ કરી રહ્યા છે તેમને ઓળખો, તેમની પ્રશંસા કરો, તેમની પાસેથી કંઈક શીખો અને જો બની શકે તો પોતે પણ કોઈ સારા કામ સાથે જોડાઓ. આવતા મહિને મન કી બાતમાં હું કેટલીક વધુ પ્રેરક ગાથાઓ સાથે હું આપની સાથે ફરી જોડાઈશ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી.
3: યે,
1: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
4: ના માને તો મેનેજર ને. કરેક્ટ, તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ. ले આવી ગઈ નવી કિટ બેગ.
5: આરબીઆઈ કહે છે
6: પહેલા

0: આપણી બેંક પછી આરબીઆઈ ઓમ્બુડ્સમેન.
1: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ મન કી બાતના 134માં એપિસોડનો ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રાત્રિના 8:35 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: ગાર્ગી વોરને સાંભળીએ. રચના છે ઉમાશંકર જોશીની.

શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત